હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર ગોવિંદ અમીર ગઢવીને. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણો.

આકાશવાણી દમણ એફએમ 92.3 મેગાહર્ટ્ઝ પર સવારના 10 વાગ્યા છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ કલાકાર કિશોર કુમારને. ફિલ્મ છે દાગ, રચના સાહિર લુધિયાનવીની, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.
1: ત્રણેય કોલેજમાં
2: ચિંતા ના કર,
1: ફીસ તો જો.
3: શું હાલ છે? શું થયું?
2: ફીસ નું ટેન્શન.
3: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
4: RBI કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ. જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
5: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
5: તો પછી સાચો નંબર?
2: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
3: તમે તો બચાવી લીધો દીદી.
2: કામથી નહીં
5: કરું છું. RBI કહે છે,
6: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

0: કલાકાર હતા આશા ભોંસલે અને ફિલ્મ હતી તેરે મેરે સપને.
1: स्वाद का असली मजा लेना हो तो आइए वापी के फॉर्चून पार्क गैलेक्सी के जोडियाक रेस्टोरेंट में, जहां हर डिश है खास. ब्रेकफास्ट, लंच, डेली डिनर बुफे और संडे ब्रंच बुफे, हर पल बनाए यादगार
2: और अपने खास दिनों को बनाए और भी शानदार. डैफोडिल बैंक्वेट हॉल के साथ
1: शादी, रिंग सेरेमनी, बर्थडे या किटी पार्टी, 200 से 250 लोगों तक की शानदार व्यवस्था. फॉर्चून पार्क गैलेक्सी, जहाँ हर मौका बन जाए खास.
3: દાદા, આ કયો પ્લાન્ટ છે?
4: ડેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
3: દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા.
4: કેમ?
3: આ એસએમએસ સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
4: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો,
5: કૂલ રહો.

ત્રિદેવ ફિલ્મનું ગીત હમણાં આપણે સાંભળી રહ્યા હતા. ગીતને સ્વર આપ્યો હતો મોહમ્મદ અઝીઝ અને સાધના સરગમે. આ ગીત સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી અને જેમાં સાંભળીએ સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર આનંદ કુમાર સિંહને.

0: આપ સાંભળી રહ્યા હતા કલાકાર વિભા દેસાઈને.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે. એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ કે વિદ્યાર્થીઓ કે લિયે સુનહેરા અવસર.
5: દમણ સ્થિત સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં વર્ષ 2026-27 કે લિયે ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં પ્રવેશ શુરુ.
4: ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં બીઈ, બીટેક, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ મેં પ્રવેશ લે સકતે હૈ.
5: પ્રવેશ કી અંતિમ દિનાંક 13 જૂન 2026. ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
4: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ દાનહ ઓર દમણ દીવ દ્વારા જારી.
6: स्वाद का असली मजा लेना हो तो आइए वापी के फॉर्चून पार्क गैलेक्सी के जोडियाक रेस्टोरेंट में, जहां हर डिश है खास. ब्रेकफास्ट, लंच, डेली डिनर बुफे और संडे ब्रंच बुफे. हर पल बनाए यादगार
7: और अपने खास दिनों को बनाए और भी शानदार. डैफोडिल बैंक्वेट हॉल के साथ
6: शादी, रिंग सेरेमनी, बर्थडे या किटी पार्टी, 200 से 250 लोगों तक की शानदार व्यवस्था. फॉर्चून पार्क गैलेक्सी, जहाँ हर मौका बन जाए खास.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર વિભા દેસાઈને. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી.
1: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5,000 બચી ગયા. તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી. હવે જા ભાઈ.
2: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: સબકે લિયે સામાજિક સુરક્ષા, અટલ પેન્શન યોજના, મોદી જી કા સંકલ્પ.
5: યોજના ઉન નવજવાનો કે લિયે હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
4: અબ તક ઇસ યોજના સે 8,85,00,000 સે અધિક લાભાર્થી જુડ ચુકે હૈ. અગર આપ ભી 18 से 40 સાલ કી ઉમ્ર કે હૈ તો માસિક અટલ પેન્શન સહિત 3 ગેરંટીડ ફાયદો કે લિયે અપની બેંક શાખા સે સંપર્ક કરે.
6: स्वस्थ भारत का सपना अब होगा साकार. हर परिवार को मिलेगा इलाज का अधिकार.
3: आयुष्मान भारत योजना, सबका साथ सबका विकास. हर घर में खुशहाली आए, स्वास्थ्य बने विश्वास.
6: अब चिंता छोड़िए इलाज की, सरकार है आपके साथ. मुफ्त इलाज की सुविधा पाएं, बस कराएं पंजीकरण आज.
3: हर परिवार को स्वास्थ्य का अधिकार, आयुष्मान भारत सबका आधार.
6: जल्दी करें, अंतिम तिथि 31 मई 2026. अधिक जानकारी के लिए डायल करें 104.
3: आयुष्मान भारत, स्वस्थ जीवन, सुरक्षित भविष्य.

આપ સાંભળી રહ્યા હતા કલાકાર મનોજ દવેને. શ્રવણ માધુરી કાર્યક્રમ આ સાથે સમાપ્ત થાય છે. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે બરાબર 11 વાગ્યાથી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ,
1: વસાણો.
2: અજાણ્યા એપથી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
5: અને હું કૃપા જીવરાજાની.
4: કૃપાબેન, વેકેશનનો માહોલ છે.
5: હા, અને વેકેશન આવે ને એટલે ઘણા બધા લોકો ફરવા પણ જાય, નવા નવા સ્થળોની મુલાકાત લે, કોઈ હિલ સ્ટેશન પર જાય, કોઈ યાત્રા કરવા જાય. પણ સૌથી વધારે મજા આવે ને ભાવનાબેન, તો એ મામાના ઘરે જવા.
4: હા, બસ હું પણ તમને એ જ કહેવાની હતી કે વેકેશન

0: આવે એટલે મામાનું ઘર યાદ આવે, અને મામાના ઘરની સાથે સાથે મામા, મામી, નાની એ બધાના લાડ પ્યાર પણ યાદ આવે.
1: હા, અને પરીક્ષાના સમયથી આપણે એવું કરતા હોઈએ આયોજન કે ક્યારે જલ્દી વેકેશન પડે, અને મામા અને સાથે સાથે માસી પણ આવે ને, એમના દીકરા દીકરી ને એમાં પણ ખૂબ મજા આવે.
0: હા, મજા આવે. અને કૃપાબેન, આ બાળકો તો મામાના ઘરે જાય જ, પણ માતાઓ પણ આ વેકેશનની રાહ જોતી હોય છે, કારણ કે એમને પણ પોતાના પિયરમાં જવા મળતું હોય છે, ભાઈ બહેન માતા પિતા બધાને મળવાનું થતું હોય છે.
1: અને એ જે નિર્દોષ મસ્તી અને આનંદ છે ને, એ બાળપણમાં હોય એ તો હવે જ્યારે આપણે મોટા થઈએ ને ત્યારે કદાચ જવાબદારીઓમાં ખોવાઈ જતું હોય છે.
0: હા, ત્યારે બધા મામા માસીના બાળકો ભેગા થાય, તોફાન મસ્તી થાય, એ છે ને એ ખરેખર જીવનભરનું સંભારણું બની રહેતું હોય છે.
1: હા, અને મામાનો પ્રેમ આમ કહીએ ને તો અનોખો જ છે. અને એમાં એમ કહેવાય છે કે બે બે વાર માનું નામ આવે,
0: હા,
1: એટલે પ્રેમનો અહેસાસ અને એ નિસ્વાર્થ પ્રેમ છે ને એ અલગ જ છે.
0: ખરેખર મામા કહો કે માસી કહો,
1: હા,
0: માસી પણ એવું જ પાત્ર છે. માસી એટલે કે માં જેવી જે વ્યક્તિ હોય એ માસી.
1: સાચી વાત છે. અને આટલી બધી આપણે વાતો કરીને તો મને એક સરસ મજાની કવિતા યાદ આવી ગઈ.
0: વાહ વાહ, થઈ જાય કૃપાબેન.
1: હા, એ છે મહેક મોસાળની. બમણો થતો એ હૈયાનો ઉમળકો, જ્યારે ટહુકો થતો મામાના ઘરનો. અનુભૂતિ થતી એવી તો ઘણી, કે જાણે પહોંચી ગયા હો સ્વર્ગ ભણી. મીઠા સ્નેહ મામા મામીના, ને લાડ ખજાના નાના નાનીના. એમાં એવું લાગતું કે મળી ગયા જાણે કુબેરના ખજાના. ભૂલાઈ જતા દરેક દર્દ ને દુઃખ પળભરમાં, જ્યારે હૈયે ભરતા મીઠા સંભારણા મોસાળના. મન હજુ ચાહે છે મારું કે ફરી બનું હું બાળ નાનું, ત્યજી નાખું દુનિયાની હર સુખ સાઈબી, જો ફરી મળી જાય રમવા ઘર મામાનું. તરોતાજા છે હજુ મનમાં મારા યાદોનો ખજાનો, સચવાયેલી છે હજુ મારા હૈયાના ખૂણે મારી મહેક મોસાળની.
0: વાહ વાહ. અને તમે જે કુબેરના ખજાનાની વાત કરીને કૃપાબેન, તો ખરેખર નાનપણમાં આપણે મોસાળ જઈએ ત્યારે કુબેરનો ખજાનો મળી ગયો હોય એવું જ લાગે, કારણ કે ઉનાળાની સિઝન હોય એટલે ખાવા પીવાની અનેક વસ્તુઓ મળતી હોય છે, ચાહે એ કેરી હોય, આઈસ્ક્રીમ, કેન્ડી લઈ લો, બસ મામાને ત્યાં જઈને મોજ જ કરવાની હોય.
1: સાચી વાત છે. ભલે એ આપણે થોડા દિવસો માટે જ જતા હોઈએ, પણ એ એક કાયમ માટે આપણા મનમાં સચવાઈ રહે છે.
0: હા, અને અત્યારે કૃપાબેન આપણે કોઈ સરખામણી નથી કરતા, પરંતુ અત્યારે વિભક્ત કુટુંબ જયારે થઈ ગયા છે ત્યારે એક જ બાળક હોય એટલે એ ભાઈ બહેનના પ્રેમથી પણ વંચિત રહેતું હોય, તો આવા સમયે ખરેખર મામા મોસાળ જવામાં આવે ને તો ભાઈ બહેનનો પ્રેમ પણ મળી રહેતો હોય છે.
1: સાચી વાત છે. તો આજે આપણે આટલી સરસ વાતો કરીને તો બધા પોતપોતાના મામાના ઘરે પહોંચી ગયા હશે એવું લાગે છે.
0: હા, અને ઘણા તો ત્યાંથી જ આ કાર્યક્રમ સાંભળતા હશે કૃપાબેન. અને આજે આપણે લેવાના છીએ શ્રોતા મિત્રોના પત્રો.
1: વાહ વાહ. તો શરૂઆત આપણે કયા પત્રથી કરવાના છીએ?
0: સૌ પ્રથમ આ પત્ર છે તાલુકો થરાદ ગામ પઠામડા નેનોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં હિરજીભાઈ. જોયું ને કૃપાબેન, ખેતરમાં રહીને પણ આપણા શ્રોતાઓ સાંભળતા હોય છે, કામની સાથે સાથે રેડિયો તેમનો સંગાતી હોય છે,
1: સાથે સાથે પ્રતિભાવો પણ પાઠવે છે.
0: હા, તેનો ખરેખર આપણને આનંદ છે. તેઓ લખે છે કે આજે હું ઘણા દિવસો પછી પત્ર લખું છું, તો મારો આ પત્ર જરૂરથી વાંચજો. 19 માર્ચ ગુરુવારના દિવસે પંખી વિશે જે વાત કરી તે મને ખૂબ જ ગમી. ચકલીનું ગીત પણ ગમ્યું. અમે ખેતરમાં રહીએ છીએ, અમારે ઘરે ખૂબ જ પંખીઓ આવે છે. મને ઉનાળો ખૂબ જ ગમે છે અને તમારો આ કાર્યક્રમ દર ગુરુવારે અને રવિવારે આવે છે તે નિયમિત સાંભળું છું. આવો સરસ કાર્યક્રમ રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારા ગામમાં બસ પણ આવતી નથી. ગામમાં ટપાલ પેટી ન હોવાથી અમારે પત્ર નાખવા માટે અમારા ગામથી દૂર 16 કિલોમીટર થરાદ જવું પડે છે.

0: જે મુલાકાત રજૂ થઈ એ ખૂબ જ ગમી છે તેમને, અને માનવ જીવન અને પક્ષીઓની જે વાત કરી એ તેમને ખૂબ મજા આવી સાંભળવાની. તારીખ 22ના રોજ વિશ્વ જળ દિવસ નિમિત્તે જે પાણીની વાતો કરી, પાણીના બચાવની વાતો કરી, તે તેમને ખૂબ ગમી છે. એ ઉપરાંત બાળકોની લગતી તેમજ પાણીની ગુણવત્તાની આ બધી જે આપણે માહિતી આપી એ તેમને ખૂબ રસપ્રદ લાગી છે. અને તેઓ કહે છે કે કાર્યક્રમ પ્રસ્તુત કરનાર બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન છે. અને બીજો પત્ર પણ તેમનો મળ્યો છે ભાવનાબેન, તેમાં તેઓ લખે છે કે તારીખ 29ના રોજ દીક્ષિતાબેનની મુલાકાત તેમને ખૂબ ગમી, અને જે કિચન ગાર્ડનની તેમણે વાતો કરી તેમાં ઘણું જાણવા મળ્યું. અને કાર્યક્રમ રજૂ કરતા બહેનો જે મીઠી મીઠી વાણીથી કાર્યક્રમનું સંચાલન કરે છે તે તેમને ખૂબ પસંદ પડે છે, અને આ સાથે તેમણે તેમની પસંદગી પણ મોકલી છે. તેઓ લખે છે કે તેમને નવરંગ ચુંદડી ફિલ્મનું ગીત સાંભળવું છે.
1: ચોક્કસ કૃપાબેન, તેમની પસંદગીનું આ ગીત આપણે સૌ સાથે મળીને સાંભળીએ.

0: વાહ, સરસ મજાના ગીત બાદ હવે પછી બીજો પત્ર પણ લઈ લઈએ. આ પત્ર છે જગદીશ ગોહિલ, ગારિયાધરથી તેઓ લખે છે. અને તેઓએ પત્રમાં જણાવ્યું છે કે માનનીય અટલબેન, ભાવનાબેન, કૃપાબેન, આપનો પરિવાર, આકાશવાણી સ્ટાફ મિત્રો, સ્નેહીઓ બધા કુશળ, તંદુરસ્ત અને મજામાં હશો. બીજા અને ચોથા રવિવારે સહિયરમાં સૌરાષ્ટ્રના નારી સંતોની શબદગાથા શ્રેણી શરૂ કરાઈ છે, તેથી ખૂબ જ આનંદ થયો. નિરંજનભાઈ રાજ્યગુરૂની આ શ્રેણીમાં આ વખતે તોરલની વાણી જે ગીતાબેન ચૌહાણે પ્રસ્તુત કરી તે અદભુત રહી. 5 એપ્રિલ રવિવારના રોજના કાર્યક્રમ વિશે તેઓએ લખ્યું છે કે બહેનો પોતાના પગ પર ઊભી રહે અને જીવનની ક્ષણોને સાકાર કરી શકે તેવા પર્યાવરણવિદ જસદણના કાજલબેન ઝાલાની મુલાકાત ખૂબ સરસ રહી. અટલબેન ભાવનાબેને સુંદર સંકલન કરેલ છે અને પુરૂષોત્તમ ઉપાધ્યાયની ગાયેલી ગઝલ પણ ખૂબ જ ગમી. 26 માર્ચ રામનવમીના રોજ મર્યાદાના પુરૂષોત્તમ એવા રામજીના જીવનની ઝરમર અને 3 ભજન વાતાવરણને આધ્યાત્મિક વાઘા પહેરાવી ગયા. 16 એપ્રિલ ગુરૂવારના રોજ મીનાબેન લખતરિયા લાલાવદરની વાતચીત, તેમની સાથે કાજલબેનની પણ માહિતીપ્રદ વાતો ખૂબ જ ગમી. ખાસ તો દેશી કાઠિયાવાડી ભાષામાં જે રજૂઆત થતી હતી તે બહુ જ વાસ્તવિક અને શુદ્ધતાનું પ્રમાણ વ્યક્ત કરતી હતી. ભાવનાબેન, અટલબેન તેમજ કૃપાબેન સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને કૃપાબેન, તેઓએ જાન્યુઆરી મહિનાના એક કાર્યક્રમ વિશે પણ જણાવ્યું છે કે 18 જાન્યુઆરીના રોજ સોનલબેન પાટડિયાનો વાર્તાલાપ ખૂબ જ ગમ્યો, જેમાં તેમણે શરબત અને મુખવાસની રેસીપી આપી તે ખૂબ જ ઉપયોગી હતી. વારસાનો વૈભવ કાર્યક્રમ, જેમાં જૂના શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે બીનાબેન ત્રિવેદીએ રજૂ કરેલ તે પણ ખૂબ જ ગમ્યા.
1: જી,
0: 18 એપ્રિલના રોજ પ્રસારિત થયેલ આપણો અમૂલ્ય વારસો શિલ્પ સ્થાપત્યમાં આપણા મંદિરો, કૃપાબેન જીવરાજાની કાનનબેન છાયે લીધેલ મુલાકાત માહિતી આપી ગઈ. આ ઉપરાંત તેઓએ 22 માર્ચ જળ દિવસના સંદર્ભમાં જણાવ્યું છે કે જળ અને મહિલાઓના જીવન ઉપર તેની અસર, જવાબદારી અને ફરજ, આ વિષયનો વાર્તાલાપ જળ દિવસ નિમિત્તે એક સંદેશ સમાન હતો અને તેઓને જળનું નિષ્પંદન કરતું ગીત 8 કુવાને 9 પાવઠા હોજીરે એ સાંભળવું છે.

0: અને હવે ફરીથી પાછા આપણે પત્ર પર આવીએ.
1: હા,
0: હવે પછી કયો પત્ર છે એ કહો.
1: હવે પછીનો પત્ર છે આપણા શ્રોતા મિત્ર રમેશભાઈ ભાટિયાનો, અને જેઓ ખેડા જિલ્લાના તાલુકા નડિયાદના ગામ ઉમરસેડાથી આપણને પત્ર લખી રહ્યા છે. તેઓ બંને બહેનોને વંદન સાથે એક સરસ મજાની કવિતાથી શરૂઆત કરે છે.
0: વાહ.
1: અકેલા હું મેં મેરી જિંદગી મેં, સિર્ફ આકાશવાણી કો ઢૂંઢતા હું, જિંદગી જીને કી ઉસમે મનોરંજન કી હવા ઢૂંઢતા હું, અર્ચના કી ભક્તિ મેં સુબહ કો પ્રભુ કે દર્શન ઢૂંઢતા હું, મેરી મંઝિલ કો સુગમ સંગીત કી બહાર લે ગઈ, વો બહાર મેં મેં ગુજરાતી ગીતો કી લહેર ઢૂંઢતા હું, ખો ગયા હું મેં બેહોશ બનકર વો મીઠે નગમો કી યાદ મેં, વો યાદો કે બગીચે મેં ગુલમહોર કા ફૂલ ઢૂંઢતા હું, ન જાને કહાં ખો ગયે હે મેરી શાયરી કે સિતારે, વો સિતારો મેં મેં મેરી સહિયર મેં શાયરી કે રંગ ઢૂંઢતા હું, મુજે જિંદગી મેં જીને કી દવા નહીં મિલતી, મેરા મન આકાશવાણી મેં મનોરંજન કા બગીચા ઢૂંઢતા હૈ.
0: વાહ. એમણે કૃપાબેનના કવિતામાં ઘણા બધા કાર્યક્રમોનો ઉલ્લેખ કરી અને ખૂબ સુંદર રજૂઆત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
1: અને આપણા શ્રોતા મિત્ર બાબુભાઈ દરજી, શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણાબેન, ફાલ્ગુનીબેન, હિનાબેન અને ઋષિતાબેનનો અન્ય એક પત્ર પણ ભાવનાબેન આપણને મળેલ છે. અને હંમેશ પ્રમાણે તેઓ કહે છે કે સહિયર કાર્યક્રમ અમારો ખૂબ જ મનપસંદ કાર્યક્રમ છે અને નિયમિત કાર્યક્રમ સાંભળે છે, અને એમાં જે મુલાકાતો અવનવી માહિતીઓ રજૂ થાય છે એ

0: તેમને ખૂબ પસંદ પડે છે. અને બહેનોના જે સંઘર્ષની વાત છે એમાં ખાસ કરીને 5 તારીખે કાજલબેનની મુલાકાત હતી, એ પણ એમને ખૂબ ગમી. એમાં તેમને ઘણું જાણવાનું મળ્યું અને અલગ અલગ મંડળમાં તે જોડાયેલા છે એની જે વાતો કરી. આ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ બહેનો કરતા હોય છે પોતપોતાના રોજિંદા જીવનની સાથે સાથે, તો એ વાતો સાંભળવાની પણ તેમને ખૂબ મજા આવે છે અને કંઈક નવી પ્રેરણા પણ મળે છે. અને આ કાર્યક્રમ આ જ રીતે સતત ચાલતો રહે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે. અને બધા શ્રોતાઓ, બધા બહેનો સદા હસતા રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરી છે.
1: વાહ, બધાના જે પત્રો મળ્યા એના ઉપરથી આપણે એક જ વાત કહેવાની કે આપણે હર હંમેશ કોઈ પણ કાર્યક્રમનું પ્રસારણ કરીએ છીએ તેમાં એક જ વાત ધ્યાનમાં રાખીએ છીએ કે શ્રોતાઓને ઉપયોગી થાય અને જે લોકો સાંભળતા હોય એમને કંઈક એમાંથી નવી વાત જાણવા મળે. આ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમો બનાવતા હોઈએ છીએ.
0: હા, અને આ સાથે તેમણે તેમની પસંદગી મોકલેલી છે, તેમણે રામાપીરનો હેલો સાંભળવો છે.
1: ચોક્કસ રામાપીરનો હેલો આપણે બધા સૌ સાથે મળીને સાંભળીએ.

0: વાહ, પત્રો અને ગીતો સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. શ્રોતા મિત્રોને જણાવીએ કે આ જ રીતે પત્ર લખતા રહેજો
1: અને કાર્યક્રમ સાંભળતા રહેજો.
0: પત્ર લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સહ્યર કાર્યક્રમ પંડિત સીતારામ માર્ગ આકાશવાણી રાજકોટ 36001.
1: અને ઈમેલનું સરનામું પણ આપણે જણાવી દઈએ. આકાશવાણી રાજકોટનું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com rajkotsahyar@gmail.com.
0: તો કૃપાબેન, હવે સહ્યર કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. શ્રોતાઓ પાસેથી વિદાય લઈએ. આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
0: નમસ્કાર.

કલ્યાણી કૌઠળકરને આપ સાંભળી રહ્યા હતા રચનાથી સુરેશ દલાલની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. ભારત અને ઇટાલીએ ગઈકાલે દ્વિપક્ષીય સંબંધોમાં એક મોટું પગલું ભરતા તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતથી ઇટાલીમાં ભારતીય નર્સોની ગતિશીલતા સહિત અનેક ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોએ કર ગુનાઓ, મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળને રોકવા માટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. રોમમાં તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇટાલી ડિઝાઇન અને તેની ચોકસાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ભારતની ઓળખ સ્કેલ, પ્રતિભા અને નવીનતાના પાવરહાઉસ તરીકે છે.
1: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से આગે બઢ રહે હૈ. હમારે સાઝા પ્રયાસો મે દ્વિપક્ષીય વ્યાપાર 20 બિલિયન યુરો કે લક્ષ્ય કી ઓર તેજી સે બઢ રહા હૈ.
0: તામિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની સરકારે તેના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં કોંગ્રેસ પક્ષના 2 સભ્યો સહિત 23 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે મંત્રીમંડળની સંખ્યા વધીને 32 થઈ છે, જેમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયનો સમાવેશ થાય છે. કોંગ્રેસ હવે લગભગ 6 દાયકા બાદ રાજ્ય મંત્રીમંડળમાં પાછી ફરી છે. નવા મંત્રીમંડળમાં 4 મહિલા મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે આજે લોકભવનમાં નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સરકારને ટેકો આપનારા ગઠબંધન પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. 16મી આસામ વિધાનસભાનું પહેલું સત્ર આજે બંધારણીય પરંપરા અને ભાષાકીય સમાવેશકતા પર ભાર મૂકતા શરૂ થયું. પ્રોટેમ સ્પીકર ચંદ્રમોહન પટોવારીએ ગૃહની અધ્યક્ષતા કરી અને નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. એક મહત્વપૂર્ણ પગલામાં આસામના વિવિધ ભાષાકીય વારસાને માન આપવા માટે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની વિનંતીને પગલે વિધાનસભાએ આદિવાસી ધારાસભ્યોને તેમની માતૃભાષામાં શપથ લેવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તેમણે ટકાઉ, કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે સમયસર અમલીકરણ અને અદ્યતન તકનીકોનો સ્વીકાર કરવા પર ભાર મૂક્યો, જેથી જોડાણ અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવી શકાય. તેમણે અધિકારીઓને માર્ગ સલામતી અને ટકાઉપણું જાળવી રાખવા માટે નિવારક પગલાં અને મજબૂત પ્રતિભાવ પ્રણાલીઓ સાથે ચોમાસાની સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તિ અને વયોવૃદ્ધ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિઓલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. કોરિયન યુદ્ધના 75 વર્ષ નિમિત્તે સ્મારક કાર્યક્રમોના ભાગરૂપે બનાવવામાં આવેલ આ સ્મારક ભારતીય સેનાની 60 પેરાફિલ્ડ એમ્બ્યુલન્સ અને યુદ્ધ દરમિયાન ભારતની કસ્ટોડિયન ફોર્સ દ્વારા પ્રદર્શિત કરાયેલી હિંમત, બલિદાન અને માનવતાવાદી સેવાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. પોતાના ભાષણમાં સંરક્ષણ મંત્રીએ કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ અને માનવતાવાદી સહાયમાં ભારતના યોગદાનને યાદ કર્યું. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના 79મા સત્ર દરમિયાન ફેફસાના આરોગ્ય તપાસ પર મંત્રી પરિપ્રેક્ષ્ય પર એક કાર્યક્રમમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ટીબી અને અન્ય ફેફસાના રોગો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓનો નોંધપાત્ર રીતે વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સાથે ખાસ કરીને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં પરીક્ષણમાં વિલંબ ઘટાડવા, મોલેક્યુલર પરીક્ષણ પ્લેટફોર્મ, છાતીના ડિજિટલ એક્સરે, એઆઈ આધારિત ડાયગ્નોસ્ટિક ટૂલ્સ અને સ્ક્રીનિંગ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCના સભ્યોએ આજે ગુજરાતના ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિનિધિમંડળ સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. હવે વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ કર્યા બાદ સમિતિ બપોરે પત્રકાર પરિષદમાં સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પી ચૌધરીના વડપણ હેઠળની JPCના સભ્યો મંગળવારથી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે ગુજરાત સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCએ ભુવનેશ્વર, કાનપુર અને મેરઠ ખાતે ત્રણ નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કર્યા છે. સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા 2026 માટે પરીક્ષા કેન્દ્રો પર ભીડ ઓછી કરવાના પ્રયાસ રૂપે આ કેન્દ્ર શરૂ કરાયા છે. આ કેન્દ્રોના ઉમેરા સાથે પ્રિલિમિનરી પરીક્ષા માટેના કુલ કેન્દ્રોની સંખ્યા 80થી વધીને 83 થઈ છે. UPSCના જણાવ્યા અનુસાર લગભગ 23,000 ઉમેદવારોએ આ નવા કેન્દ્રો ઉપર અરજી કરી છે. UPSCને આ વર્ષે સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષા માટે કુલ 8,19,000થી વધુ અરજીઓ મળી છે. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું છે. કેન્દ્રીય ડ્રગ્સ માનક નિયંત્રણ સંસ્થા CDSCOએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત માનવ શરીર પર બહારથી જ ઉપયોગ કરવા માટે છે. તેના વેચાણ અને વિસ્તરણ માટે કોસ્મેટિકનું ઉત્પાદન અને આયાત કોસ્મેટિક નિયમો 2020ની જોગવાઈઓ હેઠળ નિયંત્રિત થાય છે. સંસ્થાએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત સફાઈ, સુંદરતાને પ્રોત્સાહન આપવા અથવા માનવ શરીરના દેખાવમાં ફેરફાર કરવા માટે છે. કોસ્મેટિક ઉત્પાદનોમાં પ્રતિબંધિત ઘટકોનો ઉપયોગ, લેબલ પર ભ્રામક દાવાઓ, સારવાર માટે કોસ્મેટિકનો ઉપયોગ અને ઇન્જેક્શન દ્વારા તેના ઉપયોગ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન છે. પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી છે કે હવે તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે. મદ્રેસા શિક્ષણ વિભાગે એક નિર્દેશ જારી કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી લઘુમતી બાબતો અને મદ્રેસા શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ વર્ગો શરૂ કરતા પહેલા વંદે માતરમ ગાવાનું રહેશે. આ નવો આદેશ અગાઉની માર્ગદર્શિકા અને પ્રથાઓમાં પરિવર્તન દર્શાવે છે. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન માટે તનતોડ મહેનત કરશે. કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટથી વિજય મેળવીને પ્લે ઓફમાં પોતાની આશા જીવંત રાખી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 7 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણીની પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

શ્રોતાઓ, સાંજના 5:05 થઈ છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતો. પ્રથમ સાંભળીએ ખુદા કસમ ફિલ્મનું આ ગીત, આશા ભોસલેના સ્વરમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત છે અને ગીતકાર છે મજરૂ સુલતાનપુરી.

શ્રોતાઓ, આ હતું કિશોર કુમારના સ્વરમાં લહુ કે દો રંગ ફિલ્મનું ગીત. આનંદ બક્ષીની રચનાને સંગીત આપ્યું હતું બપ્પી લહેરીએ. શ્રોતાઓ, દમણ આકાશવાણી પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમનું. હવે પછીનું ગીત છે ફિલ્મ મધુમતીમાંથી. લતા મંગેશકરનો સ્વર છે, સંગીત સલીલ ચૌધરીનું અને ગીતકાર છે શૈલેન્દ્ર.

શ્રોતાઓ, 102.3 MHz પર આ દમણ આકાશવાણી છે. ફરીથી આપનું સ્વાગત છે. સાંજના 5:30 વાગ્યા છે. પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

નમસ્કાર મારા વહલા વહલા યુવા મિત્રો, ઠીક સાંજના 6:30 વાગી ગયા છે અને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થઈ ગયો છે આપણા સૌના, એટલે કે યુવા દોસ્તોના કાર્યક્રમ યુવાણીનો. તો કાર્યક્રમની શરૂઆતમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને હવે બધાએ કામને પડતા મૂકો અને આનંદ માણવા તૈયાર થઈ જાઓ આજના યુવાણી કાર્યક્રમનો. તો દર વખતની જેમ આજે પણ આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું જાણવાથી આજના દિન વિશેષને. તો મિત્રો, આજે છે તારીખ 21 મે 2026 અને વાર છે ગુરુવાર. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આજે છે જેઠ સુદ પાંચમ. આશા છે કે આજનો આપનો દિવસ ખૂબ મંગલમય વીત્યો હશે. અને હા, આજનો દિન વિશેષ કે જે ખાસ છે એ તો કહેવાનો રહી જ ગયો. તો મિત્રો, આજે છે તારીખ 21 મે અને આજનો દિવસ એટલે આપણા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ, જેને આપણે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો, આ તો થઈ આજના દિવસની વાત. આજના કાર્યક્રમમાં આપણે સાંભળવાના છીએ એક ખાસ વાતચીત કે જેમાં આયુર્વેદના ક્ષેત્રમાં ડોક્ટર તરીકે એટલે કે વૈદ તરીકે કારકિર્દીના વિકલ્પો વિશે ડોક્ટર ચેતન પ્રજાપતિ અને રાજેશ ખરાડી વચ્ચેની આ ખાસ વાતચીત. પણ એની પહેલા આવો આજની સુંદર મજાની સાંજનો ઉઘાડ કરીએ સુમધુર સંગીતની સાથે.

0: તો મિત્રો આપણે સાંભળવાના હતા રાજેશ ખરાડી અને ડોક્ટર ચેતન પ્રજાપતિ વચ્ચેની આ ખાસ વાતચીત, કે જેના માધ્યમથી આપણે સમજવાના છીએ આયુર્વેદના ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો વિશે. તો આવો વધુ વાત ન કરતા સાંભળીએ સીધી આ ખાસ વાતચીતને.
1: નમસ્કાર યુવા મિત્રો, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે ડૉક્ટર ચેતન પ્રજાપતિ. મિત્રો, એમના વિશે માહિતી આપું તો ડૉક્ટર સાહેબ છે, મેડિકલ ઓફિસર છે, ક્લાસ ટુ ઓફિસર છે, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કોલવડ ગાંધીનગર ખાતે. તેઓ 2018 થી ફરજ બજાવી રહ્યા છે. કે નીટમાં માર્ક્સ કેવા આવશે અને એના પછી કયા ક્ષેત્રમાં એડમિશન લેવું, પ્રવેશ લેવો, બધા MBBS માટે તૈયારી કરતા હોય છે. તો નીટની પરીક્ષા પાસ કર્યા પછી MBBSમાં જે લોકો વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી શક્યું, તો એ પછી એમના માટે અભ્યાસના કયા કયા વિકલ્પો છે એ આપણે ડૉક્ટર સાહેબ પાસે જાણીશું. પણ એ પહેલા નીટનું પરિણામ આવે પછી આ બધા ક્ષેત્રોમાં પ્રવેશ માટે શું પ્રક્રિયા છે એ આપણે જાણીશું. નમસ્કાર ડૉક્ટર સાહેબ.
2: નમસ્કાર,
1: આપનું સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોમાં.
2: ધન્યવાદ.
1: આજે જે આપણો કાર્યક્રમ છે એમાં આપ એ જણાવો કે નીટ પરીક્ષા પાસ કર્યા પછી આગળના અભ્યાસક્રમમાં આપણે એડમિશન લેવું હોય, પ્રવેશ લેવો હોય તો શું પ્રક્રિયા છે.
2: નમસ્તે મિત્રો, હવે ધોરણ 12 પછી પરિણામ આવ્યા બાદ મેડિકલ કે પેરામેડિકલ કોર્સિસમાં અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અમુક જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં મેડિકલ કોર્સિસ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ એટલે કે ACPU GMEC ગુજરાત ગાંધીનગર દ્વારા 12 સાયન્સ પછી અને નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાના પરિણામ પછી મેડિકલના તમામ કોર્સિસ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા વેબસાઇટ છે એની https://www.medadm.gujarat.org પરથી એની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ફરીથી આપણે વેબસાઇટ નોંધી લઈએ, https://www.medadm.gujarat.org. તેમાં પ્રથમ આપણે MBBS અથવા BDSIS કોર્સમાં એટલે કે મેડિકલ ડૉક્ટર અથવા તો ડેન્ટલ ડૉક્ટર એના કોર્સમાં પ્રવેશ માટે, તેમજ BMS અને BHMS એટલે કે આયુષના જે વિભાગના કોર્સિસ છે, આયુર્વેદિક ડૉક્ટર અને હોમિયોપેથિક ડૉક્ટર, તેના માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીએ આ જ વેબસાઇટ તેના દ્વારા અલગ અલગ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને પ્રોસેસ કરવાની હોય છે. ત્યારબાદ એડમિશન કમિટી દ્વારા માન્ય કરેલા 29 હેલ્પ સેન્ટરમાંથી કોઈ પણ એક હેલ્પ સેન્ટર પર રજિસ્ટ્રેશન કન્ફર્મ માટે પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે. ત્યારબાદ પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર મેરિટ લિસ્ટની જાહેરાત થશે અને ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને એડમિશન ફાળવણી કરવામાં આવશે. પ્રવેશ ફાળવેલ વિદ્યાર્થી જો પ્રવેશ કન્ફર્મ કરવા માગતો હોય તો તેમણે ઓનલાઈન અથવા પ્રવેશ સમિતિ દ્વારા માન્ય કરેલ બેંકની બ્રાન્ચમાં ટ્યુશન ફી જમા કરાવી અને હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના હોય છે. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રશ્નો અને મૂંઝવણ માટે પ્રવેશ સમિતિના ઈમેલ એડ્રેસ છે એ આપણે નોંધી લઈએ, medadmgujarat2018@gmail.com તથા એનો મોબાઈલ હેલ્પ નંબર પણ છે 90990-74536 અને 90990-58953. ફરીથી નોંધી લઈએ, 90990-74536 અને 90990-58953. એના ઉપર પણ આપણે સંપર્ક કરી અને આપણને કંઈ પણ જો મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તે પૂછી શકીએ છીએ.
1: ડૉક્ટર સાહેબ, આપે હમણાં પ્રવેશ પ્રક્રિયા અંગે જણાવ્યું, તો આ પ્રવેશ પ્રક્રિયા જાણ્યા પછી ધોરણ 12માં જેમ બી ગ્રુપ છે અથવા બાયોલોજીનો વિષય લીધો છે, તો MBBS માટે એ લોકો તૈયારી કરતા હોય છે, પણ MBBS સિવાય અન્ય કઈ કઈ શાખાઓમાં એ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે એના વિશે માહિતી આપો.
2: અત્યારે MBBS સિવાય BMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન અને સર્જરી, તેમજ હોમિયોપેથી એટલે BHMS બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી, તેમજ BDS એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી એટલે કે આયુર્વેદિક ડૉક્ટર, હોમિયોપેથિક ડૉક્ટર અને ડેન્ટલ ડૉક્ટર જેવી મુખ્ય પ્રવેશ શાખાઓમાં આપણે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી તેનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકે છે. આ બેઝિક આપણા ડૉક્ટર બનવાના સ્વપ્નને સાકાર કરતી શાખાઓ છે.
1: હવે તમે BDS અને હોમિયોપેથિક આયુર્વેદિકની વાત કરી, હવે હું પ્રશ્ન વિદ્યાર્થીઓને એમ થતો હોય છે, હું આયુર્વેદમાં એડમિશન લઉં આયુર્વેદિક શાખામાં,
2: બરાબર,
1: તો આયુર્વેદ શાખામાં એડમિશન શા માટે લેવું જોઈએ, એની વિશેષતા શું છે?
2: હવે આપણે જોઈએ તો આજના સમયના ઝડપી જીવનચક્રમાં અનેક લોકો વિદેશી એલોપેથી સાઇડ ઇફેક્ટ્સ, એની દવાઓની સાઇડ ઇફેક્ટ્સથી ડરતા હોય છે અને ઘણા લોકોએ અનુભવેલી પણ છે. આયુર્વેદ છે ને એ પોતાની ભારતની પોતાની પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. એ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એ ન્યાયસંગત ઉપચારની તરફ આપણને વાળે છે.

0: અકલ્પનીય રીતે મેળવી શકીએ છીએ. તેના લીધે અત્યારે હાલમાં આયુર્વેદ તરફ તમે જોયું હશે તો બહુ જ લોકો વળી રહ્યા છે અને તેના આવનારા ભવિષ્યમાં તેનો બહુ જ માંગ રહેવાની સંભાવના છે.
1: ડૉક્ટર સાહેબ, આપે આયુર્વેદની વિશેષતા જણાવી.
0: બરાબર.
1: હવે આ જ શાખામાં એટલે BAMS માં આયુર્વેદિક શાખામાં પ્રવેશ લેવો હોય તો એના માટેની શું પ્રક્રિયા છે?
0: હવે ભારતમાં આયુર્વેદની બેઝિક ડિગ્રી એટલે કે BAMS, બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી છે. ગુજરાતમાં આ પ્રવેશ નીટના સ્કોરના આધારે ACPU GMEC દ્વારા મેરિટ આધારિત ઓનલાઈન કાઉન્સેલિંગ દ્વારા પ્રવેશ મેળવાતો હોય છે, જેમાં છેલ્લી કટ ઓફ રેન્ક કોલેજ અને વર્ષ એ આપણે સમયાંતરે બદલાતા રહેતા હોય છે, પણ બેઝિકલી જે આપણે નીટના માર્ક્સ હોય તેના આધારે મેરિટમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં પહેલાં કેવું હતું કે 10 અથવા 12માં ધોરણમાં આપણે બોર્ડમાં સંસ્કૃત વિષય બંનેમાંથી એક ધોરણમાં અનિવાર્ય હતો, પણ હમણાં જ સરકારના પ્રવેશ પ્રક્રિયાની અંદર તે નિયમોમાં થોડો ફેરફાર કરી અને હવે સંસ્કૃત વિષય એ અનિવાર્ય નથી, પરંતુ નીટના સ્કોરના આધારે જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
1: ડૉક્ટર સાહેબ, આયુર્વેદ શાખામાં પ્રવેશ લીધા પછી તો એનો અભ્યાસક્રમ કેવી રીતનો હોય છે અને એ ડિગ્રી મેળવવા માટે કેટલો સમય લાગતો હોય છે?
0: આયુર્વેદ શાખામાં એટલે BAMSમાં પ્રવેશ મેળવી લઈએ આપણે તે પછી 4.5 વર્ષનો કોલેજનો અભ્યાસક્રમ હોય છે. એમાં 3 વર્ષ હોય છે, જે 3 સેમેસ્ટરના એટલે કે 1.5 વર્ષનું 1 વર્ષ, એટલે પ્રથમ વર્ષ એ 1.5 વર્ષનું, દ્વિતીય વર્ષ એ પણ 1.5 વર્ષનું અને તૃતીય વર્ષ એ પણ 1.5 વર્ષનું. એવી રીતે ટોટલ 4.5 વર્ષ એ આપણે અભ્યાસક્રમ કોલેજમાં રહીને પૂર્ણ કરવાનું હોય છે. તે બાદ એ ઉત્તીર્ણ કર્યા બાદ આપણે 1 વર્ષની ઇન્ટર્નશીપ, એમાં ડિવાઇડેશન છે કે 6 મહિને આપણે માન્ય આયુર્વેદ હોસ્પિટલમાંથી ઇન્ટર્નશીપ કરવાની રહે છે અને ત્યારબાદ બાકીના જે 6 મહિના છે એમાં 3 મહિના PHC સેન્ટર સરકાર માન્ય અને સરકાર માન્ય CHC સેન્ટર તેમાં રહીને ઇન્ટર્નશીપ કરવાની હોય છે. એટલે એવી રીતે 6 મહિના, 3 મહિના અને 3 મહિના એમ ટોટલ 12 મહિનાની ઇન્ટર્નશીપ કરવાની હોય છે. એટલે ટોટલ BAMS કમ્પ્લીશન કર્યા બાદ આપણે લાઇસન્સ મેળવીને પ્રેક્ટિસ કરવા માટે 5.5 વર્ષનો સમયગાળો કહી શકાય. તેમાં અભ્યાસક્રમની અંદર આપણે જોઈએ તો પ્રથમ વર્ષની અંદર સંસ્કૃત બેઝિક આપણે ભણવાનું હોય છે, તે ઉપરાંત સારી રચના એટલે કે એનાટોમી, ક્રિયા સારી એટલે કે ફિઝિયોલોજી જેવા વિષયો, દ્વિતીય વર્ષની અંદર મટેરિયા મેડિકા જેમાં આયુર્વેદિક જે દવાઓ છે તેના વિશેનું સંપૂર્ણ જ્ઞાન, સંહિતા વિજ્ઞાન જે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ લખેલી છે સંહિતા જેમાં આયુર્વેદિક નિદાન અને ચિકિત્સા પદ્ધતિ વર્ણિત છે, તે ઉપરાંત સ્વસ્થ વૃત્ત એટલે કે બેઝિક હાઇજીન આપણે પ્રોપર કેવી રીતે રાખવું, પ્રિવેન્ટિવ આસ્પેક્ટ તે ભણાવવામાં આવે છે, અને બેઝિક ડિસીઝનું ડાયગ્નોસિસ કેવું કરવું તે દ્વિતીય વર્ષમાં ભણાવવામાં આવે છે. તૃતીય વર્ષની અંદર આપણને દરેક રોગની ટ્રીટમેન્ટ એટલે એનું ચિકિત્સા વિજ્ઞાન, તે વિષયક સંહિતાઓમાંથી જ્ઞાન, પેથોલોજી, ક્લિનિકલ આસ્પેક્ટ જેવા વિષયો આવરી લઈ આ ઉપરાંત અનેક શાખાઓ જેમ કે કાનના ગળાની શાલાકીય શાખા, સર્જરી શલ્ય વિભાગની શાખા અને કૌમાર વૃત્તિ એટલે બાળરોગ વિજ્ઞાન તેમજ સ્ત્રીઓ માટે ગાયનેકોલોજીનું સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિજ્ઞાન વિષયો તૃતીય વર્ષમાં ભણાવવામાં આવે છે.
1: ડૉક્ટર સાહેબ, અમારા વિદ્યાર્થીઓને, યુવાઓને એ પણ જણાવો કે આયુર્વેદિકમાં સ્નાતક થયા પછી એના વિકલ્પો કયા કયા છે?
0: હવે આયુર્વેદમાં આપણે BAMS સ્નાતક થઈ ગયા તે બાદ ઘણા બધા વિકલ્પો છે, જેમાં પ્રથમ આપણે જોઈએ તો BAMS કર્યા પછી આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ, ક્લિનિકલ પ્રેક્ટિસ કરી શકીએ છીએ, એટલે પોતાનું આયુર્વેદિક ક્લિનિક ખોલી શકીએ છીએ અથવા હોસ્પિટલ પણ શરૂ કરી શકીએ છીએ, જેમાં પંચકર્મની હોસ્પિટલ, ક્ષારસૂત્રની હોસ્પિટલ ઘણા બધા વિકલ્પો છે. આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં પણ આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ, હોસ્પિટલ મેનેજમેન્ટની અંદર આપણે ડિપ્લોમા અથવા માસ્ટર ડિગ્રી આગળ કરી શકીએ છીએ, મેડિકલ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ પણ કરી શકીએ છીએ, આગળના અભ્યાસ માટે પણ આપણે વિચારી શકીએ જેમ કે BAMS બન્યા બાદ આપણી આયુર્વેદ યુનિવર્સિટીમાં અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માસ્ટર્સ એટલે MD કોર્સ અલગ અલગ વિદ્યાશાખાઓમાં થાય છે, એ ઘણી બધી શાખાઓની અંદર માસ્ટર્સ MD કરી શકાય છે અને તે બાદ એ 3 વર્ષનો કોર્સ હોય છે અને તે બાદ આગળ MD કર્યા બાદ PhD પણ તે વિદ્યાશાખામાં આપણે કરી શકીએ છીએ.

0: આ ઉપરાંત એમએસસી સાયકોલોજી ન્યુટ્રિશનની અંદર કરી શકીએ છીએ, માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ એટલે કે એમપીએચ કરી શકીએ છીએ, એમબીએ હોસ્પિટલ મેનેજમેન્ટની અંદર, હેલ્થ કેર મેનેજમેન્ટની અંદર એમબીએ કરી શકીએ છીએ. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રમાં પણ આપણે નોકરીની તકો છે એટલે આપણે પ્રવેશ લઈ શકીએ છીએ, જેમ આયુર્વેદ કોલેજમાં લેક્ચરર તરીકે અથવા તો મેડિકલ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનર તરીકે સેવાઓ આપી શકીએ. સરકારી નોકરીની પણ તકો રહેલી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, રેલવે, સ્ટેટ ગવર્મેન્ટની અંદર આપણે મેડિકલ ઓફિસર અથવા આરએમઓ તરીકે વર્ગ બે તરીકે પસંદગી પામીને નિમણૂક મેળવીને નોકરી કરી શકીએ છીએ. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ એટલે કે એનએચએમ, નેશનલ હેલ્થ મિશન, અને આરબીએસકે એટલે કે બાલ સ્વાસ્થ્ય કલ્યાણ વિભાગ, તેની અંદર પણ મેડિકલ ઓફિસર તરીકે તેમજ સીએચઓ તરીકે નોકરી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી ફાર્મસીઓ આયુર્વેદિક દવાઓ બનાવે છે, તેની અંદર આપણે એના આરએનડી એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગની અંદર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે સેવા આપી શકીએ છીએ. આ ઉપરાંત તે જ કંપનીઓમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એમઆર તરીકે સેવા આપી શકીએ છીએ. પહેલાં અમુક સમય પહેલાં આપણે આયુર્વેદની અંદર જ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર દ્વારા બીફાર્મ આયુર્વેદિક કોર્સ અને બેચલર નર્સિંગ કોર્સ પણ ચાલુ હતો, પરંતુ હાલમાં તે કાર્યરત નથી. આ ઉપરાંત આપણે વૈકલ્પિક સારવાર પ્રથાઓની અંદર પણ આગળ અભ્યાસ કરી અને લોકમાં સેવા આપી શકીએ છીએ, જેમ કે યોગ અને નેચરોપેથીમાં સર્ટિફિકેટ કોર્સ કરી શકીએ છીએ. આ ઉપરાંત ડિપ્લોમા કોર્સ કરી શકીએ છીએ અને તે બાદ પ્રેક્ટિસ કરી શકીએ. ફિટનેસ અને વેલનેસ કન્સલ્ટન્ટ તરીકે પણ આપણે સેવાઓ આપી શકીએ છીએ. આ ઉપરાંત આયુર્વેદિક દવાઓના રિસર્ચ અને વિકાસમાં પોતાની જાતે સંશોધન કરી અને રિસર્ચ વર્ક પબ્લિશ કરી સેવા આપી શકીએ. આ ઉપરાંત વિદેશોમાં પણ આયુર્વેદની ઘણી બધી માંગ છે, તો વિદેશોમાં જે તે દેશની અંદર લાયસન્સ પ્રક્રિયા આપણે પૂરી કરી અને ત્યાં પણ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો આ બધી અલગ અલગ જે બીએમએસ સ્નાતક થયા બાદ આપણને વિકલ્પ રહેલા છે, તો એ આપણી પસંદગી મુજબ તે ચોઇસ કરી અને આગળ વધી શકીએ છીએ.
1: આયુર્વેદિક ડૉક્ટર બન્યા પછીના તમે વિકલ્પો તો જણાવ્યા. હવે હાલના સમયમાં ગુજરાતમાં કેટલી સરકારી કોલેજો છે?
0: રાજેશભાઈ, હાલના સમયમાં ગુજરાતની અંદર 5 જેટલી સરકારી આયુર્વેદિક કોલેજ છે, જેને ગુજરાત ગવર્મેન્ટ ફૂલ ફંડ કરે છે અને એને તમામ 100% નિયમો ગુજરાત સરકાર પોતે જે કર્યા છે તે મુજબ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તેમાં પહેલી અમદાવાદ લાલ દરવાજા ખાતે સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ છે. બીજી કોલેજ ગાંધીનગર કોલવડા ખાતે સ્ટેટ મોડેલ આયુર્વેદિક કોલેજ છે. ત્રીજી કોલેજ વડોદરા ખાતે સરકારી આયુર્વેદિક કોલેજ છે. ચોથી ભાવનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ છે. અને પાંચમી જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ કોલેજ હાલમાં કાર્યરત છે.
1: સાહેબ, આપણે આ વાત તો છે ગુજરાતની, ભારતની, કે આયુર્વેદિક ડૉક્ટર બન્યા પછી કઈ કઈ તકો રહેલી છે, વિકલ્પો કેટલા છે અને કઈ રીતે એ મેળવી શકાય.
0: બરોબર.
1: હવે આ વાત એ પણ કરો અમારા વિદ્યાર્થીઓને, યુવાઓને, કે આયુર્વેદિક સ્નાતક બન્યા પછી વિદેશમાં કોઈને સ્થાયી થવું હોય, વિદેશમાં નોકરી કરવી હોય, તો એમાં કેવી તકો છે?
0: બહુ સરસ સવાલ પૂછ્યો તમે. હાલમાં કેવું છે કે બધાને એમ જ છે કે આયુર્વેદિક સ્નાતક બન્યા પછી ભારતમાં આપણે કંઈ કરી શકીએ તો ઠીક, પછી વિદેશમાં તો આપણું શું. જો કોઈને વિદેશ જવાની ઈચ્છા હોય તો તેના માટે તો આ કોર્સ નકામો બની રહે, પરંતુ તેવું નથી. અત્યારે આપણે જોઈએ ને તો પાછલા 40-41 વર્ષથી ઘણા બધા આપણા આયુર્વેદિક કન્સલ્ટન્ટો લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, નેપાળ, શ્રીલંકા જેવા વિવિધ દેશોની અંદર પોતે ત્યાંની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને આયુર્વેદિક પ્રેક્ટિસ કરી જ રહ્યા છે. આપણી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તેણે પણ પોતે આવા દેશો સાથે MOU સાઇન કરીને તેના વિદ્યાર્થીઓ પણ અહીં ભણે છે અને ત્યાં જઈને પોતે આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે. આયુર્વેદિક સ્નાતક બન્યા બાદ આટલા દેશોની અંદર આપણે તેની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને પ્રેક્ટિસ કરી શકીએ છીએ. આ ઉપરાંત તમે જોશો તો જર્મની, નેપાળ, શ્રીલંકા જેવા દેશોની અંદર યોગ અને પંચકર્મ જેવી શાખાઓ પ્રત્યે લોકોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગનો એટલો બધો વ્યાપક પ્રચાર થયેલો છે અને 21મી જૂનને આપણે

0: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પ્રસિદ્ધ કરેલો છે અને જે આખા સમગ્ર દુનિયાની અંદર દરેક દેશના લોકો તેને બહુ જ સારી રીતે ઉજવે છે. તો આપણા દેશના પણ અનેક આયુર્વેદ ચિકિત્સકો પોતે ત્યાં તેની અંદર ભાગ લઈ અને આયુર્વેદનો વ્યાપ એ વિદેશોમાં પણ વધારી રહ્યા છે. તો જે પણ અનુસ્નાતક અથવા સ્નાતક આયુર્વેદિક ચિકિત્સકો તે ત્યાં જે તે દેશમાં પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો ત્યાંની લાયસન્સ પ્રક્રિયા હાથ ધરી અને પ્રેક્ટિસ કરી શકે છે.
1: હવે આયુર્વેદિક સ્નાતક અને એમાં પાછું અનુસ્નાતક કોઈ વિદ્યાર્થી કરે છે તો એમાં સરકારી નોકરીની કેટલી તકો છે ગુજરાતમાં ભારતમાં એ વિશે જણાવો.
0: હવે એ કેવું છે કે દરેક વિદ્યાર્થી પ્રવેશ કોઈ પણ વિદ્યાશાખામાં લે એટલે એને પહેલો મનમાં મૂંઝવતો પ્રશ્ન એવો હોય કે હું ભણી લઉં પછી આર્થિક ઉપાર્જન માટે શું, તેમાં નોકરીની કે ધંધાની કે મારે રોજીરોટી કમાવાની શું વિકલ્પ બની રહે. તો તે માટે આપણે એક વસ્તુ અત્યારે હું તમને બધું એનું જણાવી દઉં કે આયુર્વેદિક સ્નાતક બન્યા બાદ એટલે કે BAMS કર્યા બાદ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની અંદર આપ સીધા જ GPSC પાસ કરી અને તેની અંદર લેખિત પરીક્ષા આપી જો તેમાં આપણે મેરિટમાં આવીએ, મૌખિક ઇન્ટરવ્યૂ યોજાય છે તે દ્વારા વર્ગ 2 તરીકે આપણે સીધા જ નિમણૂક મેળવી શકીએ છીએ. જેની અંદર જો તમે ઉત્તીર્ણ થઈ જાઓ તો રાજ્યની વિવિધ આયુર્વેદિક ડિસ્પેન્સરીઓ, આયુર્વેદિક હોસ્પિટલો તેમજ કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલોમાં આપણને નિમણૂક આપવામાં આવે, જેમાં MBBS સમકક્ષ જ પગાર ધોરણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો આપણે આગળ તે જ શાખામાં ભણવા માગતા હોઈએ એટલે કે BAMS કર્યા બાદ MD કરવા માગતા હોઈએ તેમજ આગળ PhD કરવા માગતા હોઈએ તો તે કર્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની કોલેજોમાં લેક્ચરર તેમજ રીડર તરીકે એટલે કે એસોસિએટ પ્રોફેસર તરીકે આપ પરીક્ષા પાસ કરીને નિમણૂક મેળવી શકો છો. આ ઉપરાંત સરકારની વિવિધ સંસ્થાઓ જેવી કે CCRAS, રેલવેમાં પણ આપ નિમણૂક મેળવી શકો છો. આ બધા ઘણા બધા નોકરીના વિકલ્પો છે એ સરકારી નોકરીના છે. આ ઉપરાંત આપ પ્રાઇવેટમાં પણ પ્રેક્ટિસ કરીને આર્થિક ઉપાર્જન આપણી રોજીરોટી કમાઈ શકીએ છીએ.
1: ડૉક્ટર સાહેબ, બહુ સરસ રીતે આપે સમજાવ્યું. હવે મારો છેલ્લો પ્રશ્ન છે, ભવિષ્યમાં આપના મતે આયુર્વેદ ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓનું ભાવિ કેવું રહેવાની સંભાવના છે?
0: જો મારા મતે જણાવું તો વિદ્યાર્થીઓને પોતાને BAMSમાં એડમિશન લીધા બાદ જો આયુર્વેદ પ્રત્યે સાચો જે રસ ધરાવતો હોય અને તેને એમાં જ આગળ વધવાની ઈચ્છા હોય તો તેના માટે ભવિષ્યમાં નોકરી એટલે સરકારી તેમજ પ્રાઇવેટ, આ ઉપરાંત સ્વાવલંબી જીવન જીવવા માટેની વિપુલ તકો રહેલી છે. આપણે જોયું તેમ સરકારી અને ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, સંસ્થાઓ, NGOs વગેરેમાં પણ નોકરીની તકો રહેલી છે. આ ઉપરાંત ખાનગી દવા કંપનીઓ જેની અંદર નોકરીઓ મેળવતા હોઈએ છીએ, રિસર્ચ સેન્ટરો તેની અંદર પણ આપણે નોકરી મેળવી શકીએ છીએ, આયુર્વેદિક કોલેજો છે તેની અંદર આપણે MD કે PhD કરીને અનુસ્નાતક કક્ષાનો કોર્સ કરીને તેમાં પણ નોકરી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો આપણે નોકરી ન જ કરવા માગતા હોઈએ તો હાલના સમયમાં આયુર્વેદનો વ્યાપ ઘણો જ છે. તમે જોયું હશે તો દરેક આયુર્વેદિક ચિકિત્સક નોકરી સ્વીકારતા નથી, તેઓ પોતે પોતાનું પર્સનલ પ્રાઇવેટ ક્લિનિક અથવા હોસ્પિટલ ખોલીને જો તેમણે અનુસ્નાતક કક્ષાની અંદર કોઈ પણ વિદ્યાશાખામાં પોતે પ્રવેશ મેળવીને તેનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હોય તો તે મુજબની પ્રાઇવેટ પ્રેક્ટિસ સ્પેશિયાલિટી પ્રેક્ટિસ કરી શકે છે. આ ઉપરાંત આયુર્વેદની અંદર જો એક આપણે પોતાની રિસર્ચ કરવા માગતા હોય તો જે હાલમાં દવાઓ છે તેની અંદર પણ રોગ અનુસાર દવાઓની અંદર સંશોધન કરી અને પોતાની મેન્યુફેક્ચરિંગ દવા કંપની ફાર્મસી પણ બનાવી શકીએ છીએ. તેના દ્વારા પણ આપણે લાયસન્સ મેળવી અને તેનું ઉત્પાદન કરી તેનું વેચાણ કે આપણી પોતાની પ્રાઇવેટમાં પ્રેક્ટિસની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હું જોઉં તો મારા મતે આયુર્વેદની શાખાની BAMSની હાલમાં ખૂબ જ માંગ વધી છે અને લોકોની હાલની જીવનચર્યાને આપણે જોઈએ તો ભવિષ્યમાં આયુર્વેદ ચિકિત્સા શાખાની ખૂબ જ માંગ રહેશે અને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજળું રહેવાની મને સંભાવના હાલમાં દેખાય છે.
1: ખૂબ જ સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબ આપે. શ્રોતા મિત્રો, યુવા મિત્રો, ડૉક્ટર સાહેબે નીટ પરીક્ષા પાસ કર્યા પછી પ્રવેશ પ્રક્રિયા શું છે, એમબીબીએસ વિશે માહિતી આપી, આયુર્વેદિકનો અભ્યાસક્રમ, એનો સમયગાળો, એની સરકારી નોકરીઓની સંભાવના કેટલી, દેશમાં વિદેશમાં, ખૂબ જ સરસ રીતે માહિતી આપી. અને ઘણા પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવતા હશે, તમારી શંકાઓનું સમાધાન થયું હશે એવી આશા રાખીએ. ડૉક્ટર ચેતન પ્રજાપતિ સાહેબ, આકાશવાણી સ્ટુડિયોમાં આપે જે અમારા યુવા મિત્રોને આયુર્વેદ સ્નાતક અભ્યાસક્રમ વિશે જે માહિતી આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ધન્યવાદ રાજેશ.
2: સુંદર મજાની માહિતીસભર વાતચીત માટે આપ બંને વિદ્વાનોનો ખૂબ ખૂબ આભાર. તો હવે સમય છે આજના કાર્યક્રમના અંત તરફ વધવાનો, પણ એની પહેલા મારે વાત કરવી છે આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રીની. 21 મે ભારતના સૌથી યુવા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ. આજે આપણે સૌ ડિજિટલ યુગમાં જીવીએ છીએ, સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને કમ્પ્યુટર પર આખી દુનિયાને જાણે મુઠ્ઠીમાં લઈને બેઠા છીએ. એ 21મી સદીના આધુનિક ભારતનો પાયો રાજીવજીએ જ નાખ્યો હતો. એમનું માનવું હતું કે દેશનો વિકાસ માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીથી જ શક્ય છે. એટલું જ નહીં, યુવા શક્તિ પર પણ એમનો ભરોસો એટલો જ અતૂટ હતો કે તેમણે મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી, કે જેથી દેશના મહત્વપૂર્ણ નિર્ણયોમાં પણ યુવાનો પોતાની ભૂમિકા ભજવી શકે. આજે એમને યાદ કરવાનો સાચો અર્થ એ છે કે આપણે આપણી આ ડિજિટલ તાકાતનો ઉપયોગ કોઈ પ્રકારની નકારાત્મકતા ફેલાવવા માટે નહીં, પરંતુ કંઈક નવું જાણવા, કંઈક નવું શીખવા, ભારત દેશને આગળ લઈ જવા એક વિઝન ડેવલપ કરવામાં કરીએ. આવો આજના દિવસે આપણે સૌ સાથે મળી અને એક સંકલ્પ કરીએ, રાષ્ટ્ર નિર્માણમાં આપણું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ. તો જ રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. રેડિયો પર તમે સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થયેલી યુવાણી. તો હવે સમય છે આપ સૌથી વિદાય લેવાનો. મળીએ છીએ એક નવા દિવસની નવી સાંજે નવી વાતોની સાથે. ત્યાં સુધી સાંભળતા રહો યુવાણી.

શ્રોતા તો મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. પણ આ કાર્યક્રમનો આરંભ કરી તે પહેલા સાંભળીશું આ વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
0: શ્રોતા મિત્રો, ગેર ફિલ્મી ગીતોના કાર્યક્રમના આરંભે સાંભળીએ ચિત્રા સિંહના કંઠે સુદર્શન ફકીરની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ ચિત્રા સિંહના કંઠે ફિરાક ગોરખપુરીની આ રચના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે, તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની ભોલેનાથ ડેરીમાંથી 2500 કિલોથી વધુનો ભેળસેળ યુક્ત માવાનો જથ્થો જપ્ત. સૌરાષ્ટ્ર અને કચ્છ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર.

0: એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે દેશમાં એક સાથે ચૂંટણી થવી તે સુધારા માટે વિવિધ રાજ્યમાં જઈ જેપીસીએ લોકોને સાંભળ્યા. આ જ કડીમાં સમિતિએ ગુજરાતમાં પણ વિવિધ નિષ્ણાતોના પ્રતિભાવ મેળવ્યા છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પછી સરકારનો સમયગાળો 5 વર્ષનો જ રહેશે. બાકીના સમય માટેની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. વર્ષ 2029માં જો દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થઈ જશે તો વર્ષ 2034માં તમામ ચૂંટણીઓ એક સાથે યોજાશે તેમ પણ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.
1: 2027 કે જો ચુનાવ હોગા, ચુનાવ હોને કે બાદ મેં અગર કોઈ કાનૂન હોગા વો આગે વાલે ચુનાવ પે લાગુ હોગા. 27 કા જો ચુનાવ હોગા 5 સાલ કે લિયે હોગા ઓર 5 સાલ વો સરકાર ચલેગી. और 2029 में अगर कानून लागू होता है तो 2029 के बाद में जो भी विधानसभाओं के चुनाव होंगे और जो भी पार्लियामेंट में चाहे अविश्वास प्रस्ताव या विश्वास का प्रस्ताव जो भी होता तो वो जो नया बिल आ रहा है पार्लियामेंट जिसको पास करेगी उसके तहत ही वो चुनाव रेगुलेट होंगे. तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ.
0: લાર્સન એન્ડ ટુબ્રો એલએનટી કંપનીની વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત થઈ. સત્તાવાર યાદી મુજબ રાજ્ય સરકારના સહકારથી તૈયાર થયેલી આ સંસ્થાનો હેતુ યુવાનોને રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. અહીંથી 2 પાયલોટ બેચના કુલ 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ. વડનગર ખાતે 45 થી 90 દિવસની તાલીમ પામેલા યુવાનો હાલ સેમિકન્ડક્ટર ફેબ ઉદ્યોગ ધોલેરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો પરિયોજના, ખંભાળિયાના સોલાર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી પરિયોજના જેવી યોજનાઓમાં 18 થી 20 હજાર રૂપિયા સુધીના સ્ટાઇપેન્ડ પર કામ કરે છે. ગાંધીનગરમાં કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે બ્રિક્સ દેશ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના ન્યાયમંત્રીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલે કહ્યું કે 21મી સદીની સુલભ, સમયસર અને નાગરિક કેન્દ્રિત ન્યાય પ્રણાલીઓ માટે મધ્યસ્થી અને તેના દ્વારા વૈકલ્પિક વિવાદ નિરાકરણને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
2: सभी देशों ने इस पे सहमति प्रकट की कि आर्बिट्रेशन, मीडिएशन और कंसिलिएशन पे हमें जोर देना चाहिए और जो भी बेस्ट प्रैक्टिसेज जिस जिस कंट्री में है वो आपस में हम शेयर करेंगे, कैपेसिटी बिल्डिंग बनाएंगे, ट्रेनिंग कोई जजेज की या जुडिशियल ऑफिसर्स की जरूरी हुई तो वो आपस में ट्रेनिंग का इंतजाम करेंगे, लेकिन हम ADR को प्रमोट करेंगे.
0: સાબરકાંઠાના તલોદમાં આવેલી ભોલેનાથ ડેરીમાંથી આશરે 2500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેડિયાએ કહ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરાતા ડેરીમાંથી 5 લાખ રૂપિયાની કિંમતનો માવાનો જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે જ ખૂબ જ ગંદકી વચ્ચે બનેલા 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર નિકાલ કરાયો હતો. એટલું જ નહીં, ભોલેનાથ ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું હોવાનું શ્રી પાનશેડિયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. રાજ્ય પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 7 થી 21 મે દરમિયાન ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. આ અંગે રાજ્ય પોલીસ વડા DGP ડોક્ટર KLN રાવે કહ્યું કે રાજ્યના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લાંબા સમયથી બાકી રહેલા ખોવાયેલા લોકોના કેસને ફરી ખોલવા, તેમની સમીક્ષા કરવા અને ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના અપાઈ છે.
3: ગુજરાત પોલીસે તાજેતરમાં ઓપરેશન મિલાપ કરીને એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલી છે. ખાસ ઉદ્દેશ એ છે કે જે મિસિંગ પર્સન છે, જે ગુમ થયેલા વ્યક્તિઓને શોધ કરવા માટે એ ઓપરેશન મિલાપ અમે હાથ ધરવામાં આવેલું છે. અને છેલ્લા 15 દિવસમાં અમે લગભગ 701 જેટલા જે ખોવાઈ ગયા છે, જેમાં અમુક મહિલાઓ છે, બાળકો છે, ટીનેજર્સ છે, એ લોકોને મિલાપ કરવા માટે CID ક્રાઇમે એક અભિગમ અપનાવ્યું છે. ઓપરેશન
0: વાવ થરાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ 2 લાખ રૂપિયાથી વધુની કિંમતના કેફી પદાર્થ સાથે 3 લોકોની ધરપકડ કરી. થરાદ ટાઉન વિસ્તારમાં વાવ થરાદ હાઇવે તરફથી આવતી કારની પોલીસે તપાસ કરતા 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનો અંદાજે 66 ગ્રામ કેફી પદાર્થ મળી આવ્યો. આ સાથે જ પોલીસે 7 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કર્યો છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું.
4: इसका जो फोरकास्ट अगले 7 दिन के लिए हम दे रहे हैं 21 से 27 मई तक, 21 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 22-23 के लिए 1-2 का स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा. मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं, गिर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग के लिए दिया गया है. अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन.
0: અમદાવાદ લાઇવ ટ્રાફિક ડેટા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધારિત આયોજનથી દેશનું અગ્રણી અદ્યતન ગતિશીલ શહેર બનશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ગૂગલ મેપ્સના રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ RMI નામના અદ્યતન ટ્રાફિક બુદ્ધિમત્તા મંચનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે ગૂગલ મેપ્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
5: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે જે રિયલ ટાઈમ પર મળે છે એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિશન મેકિંગ કરી શકાય.
0: રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ ITTF વર્લ્ડ પેરા એલિટ તાઇપે 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. તાઇવાનના તાઇપે શહેરમાં 17-21 મે સુધી યોજાયેલી સ્પર્ધાની મહિલા સિંગલ શ્રેણીમાં આ સિદ્ધિ મેળવનારા ખેલાડી ભાવિના પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી હતી. સ્પર્ધામાં મહિલા ડબલ્સની સેમીફાઇનલની બીજી મેચમાં તેમણે કોરિયાના મૂન સુંઘેને હરાવ્યા હતા, જ્યારે મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની ફાઇનલ મેચમાં કોરિયાની જોડી સામે તેમનો પરાજય થયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને આગામી ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે અને માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી છે. કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા કરતા તેમણે તમામ સાધન સામગ્રી, મોબાઈલ નંબર અને સાધનોને અપડેટ રાખવા જણાવાયું છે. રાજ્ય પોલીસે વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી. સત્તાવાર યાદી મુજબ વસ્તી ગણતરીના બહાને લોકોને છેતરવા, અસામાજિક તત્વો દ્વારા મોકલાતી નકલી લિંક પર ક્લિક ન કરવા તેમજ APK ફાઇલ ડાઉનલોડ ન કરવા પોલીસે અનુરોધ કર્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીના રૂબરૂ અવલોકનની પ્રક્રિયા આગામી 28 અને 29 તારીખે યોજાશે. અરજી કરનારા ઉમેદવાર આ માટેનું પ્રવેશપત્ર SCI.GSEB.ORG અથવા GSEB.ORG વેબસાઇટ પર તેમનો બેઠક ક્રમાંક અને અરજી કરતી વખતે નોંધાયેલા મોબાઈલ નંબર ભરીને આજથી ડાઉનલોડ કરી શકશે. સાબરકાંઠાના વધુ 6 આયુષ્માન આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધારાધોરણ NQAS પ્રમાણપત્ર એનાયત કરાયા. આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, કર્મચારીઓની સજ્જતા, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ દર્દી કેન્દ્રિત સેવાઓ જેવા માપદંડોના મૂલ્યાંકન બાદ રાજપુર, મૌછા, પેઢમાલા, મોયાદ, ઊંચી ધનાળ અને ભાંભુડી આયુષ્માન કેન્દ્રને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર અપાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા PP ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત, સાબરકાંઠાની બોલેનાર ડેરીમાંથી 2500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી, અને રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
6: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
7: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત સ્માર્ટ ખેતીમાં સેન્સર, એઆઈ અને ડ્રોનનો ઉપયોગ એ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના ફાર્મ મેનેજર રાકેશકુમાર પટેલની પિંકી દમણિયાએ લીધેલી મુલાકાત.
6: મિત્રો, આધુનિક સમયમાં ખેતી ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. પરંપરાગત ખેતી પદ્ધતિઓ સાથે હવે સ્માર્ટ ખેતીનો અભિગમ પણ મહત્ત્વનો બન્યો છે. ખેતીમાં નવી નવી ટેકનોલોજી જેમ કે એઆઈ, ડ્રોન અને સેન્સરનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. સ્માર્ટ ખેતી ખેડૂતો માટે નવી તકો ઊભી કરે છે, તેમજ કૃષિને વધુ આધુનિક અને ટકાઉ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો મિત્રો, આ જ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા આજે મારી સાથે દમણ આકાશવાણી સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના ફાર્મ મેનેજર તરીકે ફરજ બજાવતા રાકેશ પટેલ. સર, દમણ આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે.
8: નમસ્કાર.
6: સર, સૌપ્રથમ તો આપનો ટૂંકમાં પરિચય કાર્યક્રમ સાંભળતા મિત્રોને આપશો.
8: મારું નામ રાકેશભાઈ સુરેશભાઈ પટેલ છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કેન્દ્ર ખાતે ફાર્મ મેનેજર તરીકે ફરજ બજાવું છું.
6: સર, હવે સ્માર્ટ ખેતી અને ટેકનોલોજી વિશે આપણે વાતો કરવાના છીએ, તો સૌથી પહેલાં સરળ ભાષામાં જણાવશો કે સ્માર્ટ ખેતી શું છે?
8: સ્માર્ટ ખેતી વિશે જો આપણે વાત કરીએ તો આપણે સૌને ખબર જ છે કે આપણે પહેલાં પરંપરાગત કૃષિ કરતા હતા, ખેતી કરતા હતા. એમાં કેવું હતું કે મોટાભાગે મજૂરલક્ષી કે બળદ કે એ રીતના કામ હતા. એના પછી આગળ પરિવર્તન આવ્યા એટલે કેવું થયું કે અલગ અલગ સાધનો આપણે ઉપયોગ કરતા થયા. દાખલા તરીકે જો વાત કરવામાં આવે તો ટ્રેક્ટર છે. હવે એના પછી હજુ આગળ આપણે વાત કરવામાં આવે તો એક પ્રિસિઝન એગ્રીકલ્ચર એટલે કે એકદમ ચોક્કસ ખેતી આવી. એમાં આપણે જીપીએસ કે બીજા સેન્સરનો ઉપયોગ કરતા હતા. હવે આપણે જે વાત કરવાના છે સ્માર્ટ ખેતી એના વિશે, તો હવેની જે સ્માર્ટ ખેતી છે એમાં આપણે એઆઈ આધારિત ખેતી મુખ્યત્વે કરવાના છે, એકદમ ચોક્કસ ખેતી.
6: તો હવે આ જે પરંપરાગત ખેતી છે અને સ્માર્ટ ખેતી છે, એ બંનેમાં તફાવત શું છે?
8: હવે મુખ્ય તફાવતની જો આપણે વાત કરવામાં આવે તો આગળની જે પરંપરાગત ખેતી હતી એ આપણી અનુભવ આધારિત ખેતી હતી. માની લો કોઈ ખેડૂત હોય તો એમના અનુભવ પ્રમાણે નિર્ણયો લેતા હોય. માની લો એમને પિયત આપવાની હોય તો ખેતર જોઈને નિર્ણય કરે કે પિયત આપવાની થઈ ગઈ છે, આપણે પિયત આપવી જોઈએ. જ્યારે સ્માર્ટ ખેતીની વાત કરવામાં આવે તો એમાં કેવું છે કે અલગ અલગ સેન્સરો હોય અને એ જુદા જુદા ડેટા લેતા હોય, એના આધારે એકદમ ચોક્કસ નિર્ણય લેવામાં આવે. પરંપરાગત ખેતીમાં કેવું હતું કે તમે જે પાણી આપો એ અંદાજિત આમ આપી દેતા હોય. જ્યારે સ્માર્ટ કૃષિમાં કેવું છે કે તમે જુદા જુદા પાકો મુજબ એક ચોક્કસ પ્રમાણમાં અને ચોક્કસ સમયે આપો છો, એકદમ એમ પ્રિસિઝન છે, ચોક્કસ પ્રમાણમાં હોય છે જે પણ તમે નિર્ણય લે છે. જ્યારે પરંપરાગત કૃષિ હતી એમાં આપણને ખર્ચ વધુ થતા હતા, જેની કમ્પેરમાં આમાં ખર્ચ તમને ઓછા થશે.
6: બરાબર છે. હવે સ્માર્ટ ખેતી જરૂરી બની છે આજના સમયમાં, તો એ કેમ, એ વિશે માહિતી આપશો.
8: આપણને બધાને અત્યારે ખ્યાલ છે કે મુખ્ય એક તો આપણી અત્યારે વસ્તીઓ વધી રહી છે, એ મુજબ આપણને વધારે કૃષિ પેદાશની જરૂર છે કે ખોરાકની જરૂર છે, એ માટે આપણે ઉત્પાદન વધારવું છે, તો એ સ્માર્ટ કૃષિ થકી શક્ય બની શકે છે. બીજું કેવું છે કે અત્યારે જે હવામાનમાં જુદા જુદા પરિવર્તનો આવી રહ્યા છે, તો એના મુજબ આપણે ખેતી કરવી પડશે. તો એના માટે પણ આ વસ્તુ આપણને જરૂરી બની છે. પછી આપણે અત્યારે વાતો કરી રહ્યા છીએ કે ખેડૂતોની આવક ડબલ કરવાની છે, એટલે કે કૃષિમાંથી આવક એની વધારવાની છે. તો એના માટે પણ આપણે ઉપજ તો વધારશું પણ સાથે કૃષિ ખર્ચ ઘટાડશું તો પણ એમની આવક વધુ થશે, એટલે કે ડબલ કે જે કંઈ થવાની વધુ હશે થશે. એટલા માટે આપણને આ જરૂર છે.
6: હવે આ સ્માર્ટ ખેતીમાં કઈ કઈ ટેકનોલોજી મહત્વની છે એ જણાવશો.
8: આપણે મુખ્ય જે જાણવાની વસ્તુ છે કે સ્માર્ટ કૃષિ આપણે કરવાના છે તો કઈ કઈ વસ્તુની આપણને જરૂર પડશે. તો એના માટે એક IoT સેન્સર હોય, એટલે અલગ અલગ સેન્સરો એમાં આવતા હોય. પછી બીજું છે કે કૃષિ ડ્રોન. હવે ડ્રોન ટેકનોલોજી પણ ઘણા બધાને અત્યારે ખ્યાલ હશે, તો એ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. પછી અત્યારે એક લેટેસ્ટ છે કે AI ટેકનોલોજી, જેને આપણે ગુજરાતીમાં કહેશું તો કૃત્રિમ બુદ્ધિમત્તા. અત્યારે એ આપણને ખ્યાલ હશે કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક અત્યારે AI સમિતિ આખી કરી છે ગ્લોબલ લેવલની. તો એ રીતે આપણે એમાં અલગ અલગ ઉપયોગો કરવાના થશે.
6: હવે તમે IoT સેન્સરની વાત કરી, તો એ IoT સેન્સર શું છે અને તેનો ખેતીમાં કેવી રીતે ઉપયોગ થાય છે?
8: IoT સેન્સર એટલે એક રીતના એવા સેન્સરો છે કે જે જમીન અથવા વાતાવરણમાંથી જુદી જુદી વસ્તુઓ છે, માની લો કે તાપમાન છે, ભેજ છે, એને સેન્સ કરીને, મતલબ એના ડેટા કોમ્પ્યુટર સુધી મોકલશે. અને એ એક જટિલ આખું નેટવર્ક હોય છે, એને ટૂંકમાં આપણે કહીએ તો એ ડિજિટલ આંખ કે કાન થઈ જશે. હવે એના ખેતીમાં જે ઉપયોગોની વાત કરવાની હોય તો તમને પહેલાં કીધું કે જે સેન્સરો છે તે અલગ અલગ સેન્સરો રહેશે. તો માની લો કે કોઈક જમીનમાં ભેજનું સેન્સર છે, તો એ ભેજની માપણી કરશે કે તમારા જમીનમાં કેટલો ભેજ છે. તો એના આધારે પછી એ કોમ્પ્યુટર પર ડેટા મોકલશે અને આપણને ખ્યાલ આવશે કે પાણી આપવાની જરૂરિયાત છે અને એ પણ કેટલા પ્રમાણમાં છે કહેશે. પછી આ જ આધારિત સ્માર્ટ સિંચાઈ છે, તમને જે કીધું કે ભેજ માપણી થશે એના પ્રમાણે એક ચોક્કસ પ્રમાણમાં આપણે પિયત આપી શકશું. પછી રોગ જીવાતની આગાહી કરવા માટે પણ ટેમ્પરેચર અને હ્યુમિડિટી, એટલે કે તાપમાન અને ભેજ પ્રમાણે અલગ અલગ સેન્સરો હોય, એના પરથી આપણને એક આગાહી મળે છે. ઘણા જીવાતો એવા હોય છે કે ભેજનું પ્રમાણ વધવાથી આવતા હોય છે, તો આપણને ખ્યાલ આવશે કે આ જીવાત આવવાની એક શક્યતા હોય, તો આપણે એ મુજબ પ્રિપેર રહેશું. પછી જમીનની ગુણવત્તા સુધારવા માટે પણ ઉપયોગી હશે. ઘણા બધા ખેડૂત મિત્રો કેવો હોય છે કે ખાતરનો ઉપયોગ કરતા હોય છે, પણ એ લોકો એમના હિસાબે અલગ અલગ ડોઝ કે કીધા હોય એનાથી પણ વધારે પ્રમાણમાં આપી દેતા હોય છે. તો આ જે સેન્સર હશે તે અંદરથી માપણી કરશે અને ખ્યાલ આવશે કે કેટલા પ્રમાણમાં ખાતરની જરૂર હોય છે, કેમ કે ખાતરની જરૂર જમીન વાઇઝ અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે, તો એક ચોક્કસ પ્રમાણ રહેશે. પછી હવામાનની આગાહી પણ એક એના સેન્સરો છે એમાં ઉપયોગ થતા હોય, તો એના પરથી પણ ખેડૂત મિત્રોને ઘણા ફાયદાઓ થશે. પછી કૃષિમાં જે જુદી જુદી મશીનરી છે એનું ઓટોમેશન થઈ રહ્યું છે, તો એમાં પણ સેન્સરો લગાવ્યા હોય છે, તો એ સેન્સરોનો આપણે આધુનિક કૃષિમાં ઉપયોગ કરી શકીએ છીએ. પછી એના આધારે આપણે પાકની દેખરેખ રાખી શકીએ છીએ, એટલે તે પણ આપણને એક સીધો ફાયદો થશે કૃષિમાં.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
5: હવે સાહેબ એ જણાવશો કે ડ્રોન શું છે અને તેનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે થાય છે?
6: અત્યારના જમાનામાં જોઈએ તો ડ્રોન લગભગ હવે બધાને ખ્યાલ હશે, છતાં પણ આપણે એક સિમ્પલ શબ્દમાં તમને કહીએ તો એક જીપીએસ આધારિત માનવ રહિત વિમાન છે। ઘણા બધાએ અત્યારે આપણે કંઈક પ્રસંગોપાત લગ્ન કે બીજામાં પણ ડ્રોનો જોયા હશે, એટલે જનરલી અત્યારે બધાને ડ્રોન વિશે ખ્યાલ હશે, પણ એ ડ્રોનનો ઉપયોગ ફક્ત ફોટોગ્રાફી માટે છે। જ્યારે આપણે કૃષિમાં ડ્રોનનો ઉપયોગની વાત કરીએ તો એનાથી એક પાકનું આપણે નિરીક્ષણ કરી શકીએ અને એનું આરોગ્ય મૂલ્યાંકન કરી શકીએ। એ કઈ રીતે કે ડ્રોનમાં જુદા જુદા સેન્સરો અને ફોટોગ્રાફ લેવાની સાધનો ફિટ હોય છે, તો એ ફોટો લેશે અને એ સીધા આપણા જે કમ્પ્યુટર સંચાલિત હશે એમાં મોકલશે અને એના આધારે આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ। પછી આપણે તમને વાત કરી કે સ્માર્ટ ખેતી આપણે જે કરવાના છે તો એમાં પણ એનો એક મહત્ત્વનો રોલ હોય છે કે આજે ફોટોગ્રાફી કે બીજા બધા ડેટાઓ લેવાના હોય તો ઝડપથી લેવાના હોય તો આપણે એક ડ્રોનનો ઉપયોગ કરીને લઈ શકીએ છીએ। પછી જંતુનાશક દવા કે નિંદામણનાશક દવાનો છંટકાવ કરવાનો હોય તો આપણે જનરલી અત્યારે ખેડૂતો ટ્રેક્ટર ઓપરેટેડ અથવા બેટરી ઓપરેટેડ સ્પ્રે પંપનો ઉપયોગ કરતા હોય છે, તો તેની જગ્યાએ જો આપણે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરશું તો અમુક એવી કન્ડિશનો હશે, માની લો કે આપણા ડાંગર કરતાં ખેડૂત ભાઈ મિત્રો હશે તો ચોમાસામાં અંદર પાણીમાં કે બીજે એવે ઉતરીને સ્પ્રે કરવાનું મુશ્કેલ હશે, તો એવી કન્ડિશનમાં પણ એક ડ્રોન આપણને વધુ ઉપયોગી થશે। બીજું એવું છે કે ડ્રોન ચોક્કસ પ્રમાણમાં અને એક યુનિફોર્મ સ્પ્રે કરશે, આપણે સ્પ્રે કરતા હોઈશું તો એનું પ્રમાણ બધી જગ્યાએ એક સરખું નહીં હોય, પણ ડ્રોનથી આપણે એક ચોક્કસ પ્રમાણમાં બધે એક સરખો સ્પ્રે કરી શકીશું। પછી સિંચાઈની વાત કરવાની આવે તો તેમાં પણ આપણે આગળ વાત કરી છે કે ડ્રોન ટેકનોલોજીથી આપણે ફોટોગ્રાફ લેતા છે તો એમાં ખ્યાલ આવશે કે એ જે ફોટો લીધો એના પરથી ડેટાનું માહિતીનું વિશ્લેષણ કરી કે કઈ જગ્યાએ પાણીની જરૂરિયાત છે, જે એમણે ફોટો લીધા છે એના પરથી ખ્યાલ આવશે કે અહીંયા વિસ્તાર સૂકો છે અથવા અહીંયા પાકની પરિસ્થિતિ જોઈને એ અનુમાન લગાવશે। અને પાક ઉત્પાદનની આગાહી માટે પણ આપણને ઉપયોગી થશે કે જ્યારે આપણો પાક લાસ્ટ સ્ટેજ પર એટલે કે કાપણી પર હશે તો ત્યારે આપણે એના ફોટોગ્રાફ લઈને આપણને ખ્યાલ આવશે કે પાક ખરેખર કાપણીની અવસ્થાએ આવી ગયો છે। એટલા માટે કેવું થશે કે એવા સ્ટેજે આપણે કાપણી કરશું કે આપણો જે પાક હશે તે ઉત્પાદન વધારે રહેશે, એટલે કે આપણે પોસ્ટ હાર્વેસ્ટ લોસ જે કરતા હોય એ ઘટાડી શકીએ।
5: બરાબર છે સર, હવે ડ્રોનનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે થાય છે એ વિશે તમે જણાવ્યું, પણ ડ્રોન ટેકનોલોજીથી ખેતીમાં ફાયદાઓ કયા કયા થાય છે?
6: તો ડ્રોન ટેકનોલોજીથી જો મુખ્ય વાતો કરીએ તો આપણો એક સમયનો ઘણો બચાવ થશે। જ્યારે આપણે મેન્યુઅલી સ્પ્રે કરતા હોય તો જે આખા દિવસનું કામ હશે ને એ ડ્રોન ટેકનોલોજીથી આપણે જનરલી 15-20 મિનિટમાં એ સ્પ્રે કરી શકીશું, એટલે આપણો સમયની બચત થઈ છે, સાથે મજૂરીની પણ બચત થઈ છે। પછી બીજી જે વાતો કરીએ તો ડ્રોન ટેકનોલોજીથી આપણે એક માપમાં દવાનો છંટકાવ કરીશું તો દવાનો વપરાશ ઘટશે, સાથે સાથે પાણીનો વપરાશ પણ ઘટશે। હવે મુખ્ય જો આપણે વાત કરીએ તો દવાનું પ્રમાણ ઓછું થયું, ખેડૂત માટે જો વાત કરવામાં આવે તો ખેતી ખર્ચ ઘટવાનો છે, પણ જ્યારે આપણે પર્યાવરણલક્ષી વાતો કરશું તો દવાનું પ્રમાણ ઓછું રહેશે તો આપણા પર્યાવરણને પણ ઓછું નુકસાન થશે।
5: સર, હવે કાર્યક્રમ સાંભળતા ખેડૂત મિત્રોને એ જણાવશો કે એઆઈ એ શું છે અને એઆઈનો ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય?
6: એઆઈ એટલે કોમ્પ્યુટર અને મશીનને આપણે એક એવી ક્ષમતા આપી છે કે એ આપણા માણસની જેમ જાતે વિચારી શકે, જાતે નિર્ણયો લઈ શકે, અને કંઈક એવું હોય કે જે પાસ્ટમાંથી હોય, માની લો કે આ વર્ષે આપણે જે રોપણીથી માંડીને કાપણી સુધી જે જુદા જુદા ઓપરેશનો કર્યા હોય ખેતીમાં, તો એના પરથી એ કંઈક શીખે પણ છે, એટલે એક માણસ જેવું જ એ કામ કરે છે। હવે ખેતીમાં એના ઉપયોગ વિશે આપણે આગળ વાતો કરીએ તો જે ફોટોગ્રાફ આધારિત અલગ અલગ પાકની એ દેખરેખ રાખી શકશે, એટલે જુદા જુદા સ્ટેજ પર આપણે ખેતરમાં અંદર જઈને આપણે જોવાની જરૂર રહેતી નથી. જે એઆઈ આધારિત જે જુદા જુદા સેન્સરો અથવા ડ્રોન છે એના પરથી એ આપણને દેખરેખ વિશે માહિતી આપતા રહેશે, એટલે કે પાકના જુદા જુદા સ્ટેજ વિશે. પછી રોગ જીવાતો આવી હોય તો એનું પણ આપણે ઓળખ કરી શકીએ, એટલે એક ચોક્કસ કે આ જ રોગ છે અથવા આ જ જીવાત છે એવું આપણે ઓળખી શકીએ. ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે રોગ જીવાત ઓળખી ના શક્યા હોય તો આપણે દવા છંટકાવમાં આપણી ભૂલ થતી હોય, જે દવા છાંટવી જોઈએ છાંટતા નથી, એના કારણે કેવું થશે કે રોગ જીવાતનું કંટ્રોલ થઈ નહીં શકે અને ખેડૂતનો ખર્ચ પણ વધી જાય. પછી બીજી આપણે જો વાતો કરીએ તો આપણે સ્માર્ટ રીતે ખેતરનું આપણે મેનેજમેન્ટ પણ કરી શકીએ છીએ. પછી આપણે આગળ વાત કરીએ રીતના રસાયણનો પણ આપણે ઉપયોગ ઘટાડી શકીએ છીએ. પછી મુખ્ય એક બીજી વાત આવે છે સ્માર્ટ સિંચાઈ, એટલે કે સેન્સર આધારિત સિંચાઈ હશે, તો એમાં પણ એવા સેન્સરો લાગ્યા હશે કે જે ઓટોમેટિક જોઈ લેશે કે ડેટા પ્રમાણે કે હવે પાકને પિયતની જરૂરિયાત છે, અને એ જે સેન્સરો છે એ મેસેજ કોમ્પ્યુટર પરમાં જશે અને એના આધારે પાણીનું શેડ્યુલ કરશે, એટલે કે પિયત અપાઈ જશે ઓટોમેટિક ખેતરમાં. પછી બીજું જે વાતો કરીએ તો ખેતરમાં જે પોષક તત્વો છે એનું પણ એ મૂલ્યાંકન કરશે અને એના આધારે ખાતરની જરૂરિયાત હશે કે જે કંઈ બીજી પણ હશે તે ખેડૂતોને મેસેજ સ્વરૂપમાં આપશે અને ખેડૂત તેના આધારે ડાયરેક્ટ નિર્ણય લઈ શકશે. પછી બીજું એવું છે કે એમાં અલગ અલગ બધી જ જગ્યાના મંડીના ડેટાઓ જતા હોય, એટલે કે બજાર ભાવો જતા હોય, તો એના આધારે ખેડૂતોને જણાવશે કે તમારે આ માર્કેટમાં અથવા

0: આ બજારમાં જાઓ તો તમને વધારે ભાવ મળવાની એક શક્યતા રહેલી છે. એટલે ખેડૂત એના આંગળીના ટેરવે મતલબમાં મોબાઈલમાંથી આ બધી માહિતી લઈ શકે. આ એક રીતના મોબાઈલ સાથે પણ કનેક્ટેડ હોય છે, એટલે ખેડૂતોને ડાયરેક્ટ માહિતી મળી રહેશે, તે પણ કોઈ પણ સમયે અને ગમે ત્યારે ખેડૂત એને જોઈ શકે.
1: બરાબર છે. તો સાહેબ, હવે આ એઆઈથી ખેતીમાં કયા ફાયદાઓ થાય છે?
0: તો મુખ્ય જો આપણે એક વાત કરીએ તો એક જુદા જુદા આપણને રિસોર્સ છે એની આપણને બચત થઈ શકે. માની લો કે પાણી છે, ખાતર છે, દવા છે, તો એના આધારે ખેડૂતની આવક પણ વધુ થશે, ખર્ચ ઘટશે અને આવક વધશે. પછી બીજું કેવું કે મજૂરીમાં પણ ખર્ચ ઘટી જશે. પછી યોગ્ય સમયે નિર્ણય લેવાથી જે રોગજીવાત હોય એની સામે આપણે સમયસર પગલાં લઈશું, એના કારણે સમયસર એનું નિયંત્રણ કરી શકશું, જે અલ્ટિમેટલી આપણને પાક ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે.
1: તો હવે જે આ નાના ખેડૂતો છે એમના માટે સ્માર્ટ ખેતી કેવી રીતે ઉપયોગી બની શકે એ જણાવશો.
0: નાના ખેડૂતો માટે અત્યારે વાત કરવામાં આવે તો જનરલી બધા કેવું હોય છે કે બધા પાસે અત્યારે સ્માર્ટ મોબાઈલ રહેલા જ છે, તો ઘણી બધી એવી એપ છે જે ફ્રી ઓફ કોસ્ટમાં એ લોકો ઉપયોગ કરી શકે છે, અને એના આધારે જુદી જુદી ટેકનોલોજી જે અત્યારની છે, માની લો કે કોઈક રોગજીવાત હોય તો એને પણ ઓળખવું, એના સિવાય ઘણી બધી એવું છે કે હવામાન આધારિત કોઈક નિર્ણયો કે આગાહી જોવાની હોય અથવા કંઈક બજાર ભાવનું, તો એ પણ એ જાણી શકશે. પછી આ જે ટેકનોલોજી ઉપયોગ કરવાથી મુખ્યત્વે મજૂરીનો ખર્ચ ઘટશે, અથવા અત્યારને આપણને સમયમાં એક જોઈ શકીએ કે મજૂરોની પણ અછત થઈ રહી છે, તો એની સામે આપણે એક આપણો કૃષિમાં પડકાર અત્યારે આપણે ગણી શકીએ, તો એ પણ એમાં ફાયદાકારક રહેશે. અને ઘણા બધા જે યુવા મિત્રો છે એ ખેતીથી દૂર જઈ રહ્યા છે, તો આના માધ્યમથી એમને પણ થોડું આગળ કૃષિ કરી શકાય એમાં પણ સ્કોપ રહ્યા છે, એ કરીને એમને પણ પ્રેરણા મળશે.
1: ખૂબ સરસ. સર, હવે એ જણાવશો કે કૃષિમાં એઆઈ લાગુ કરવા માટેના પડકારો કયા છે?
0: આપણને ખબર જ હોય છે કે કોઈ પણ ટેકનોલોજી હોય છે તો એના ફાયદાની સાથે ગેરફાયદા પણ હોય છે, તો આ જે એઆઈ છે એને લાગુ પાડવા માટે જે એને આપણે ગેરફાયદા નહીં કહેશું પણ એક પડકારરૂપ છે, તો એનું આપણે સમય જતાં સોલ્યુશન પણ લાવી શકીએ, પણ હાલમાં એને પડકાર ગણવામાં આવે છે. તો પહેલાં જો વાત કરવામાં આવે તો આ જે એઆઈ ટેકનોલોજી છે તેનો ખર્ચ ખૂબ જ છે, એટલે મોંઘી ટેકનોલોજી છે, તો એ એક આપણા માટે પડકારરૂપ છે. પછી બીજું જે એના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત રહેલી હોય છે, માની લો કે ઇન્ટરનેટ છે, વીજળી છે, એ બધું એને વધારે જરૂર હોય. ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ કે ખેડૂતના ખેતર પર ઇન્ટરનેટ આવતું ના હોય, આવતું હોય તો પણ એની સ્પીડ જે ના હોય. અત્યારે જે આપણે વાત કરીએ જનરલી કે 5G ઇન્ટરનેટનો જમાનો છે આપણે અહીંયા ભારત ઇન્ડિયાની કન્ડિશન પ્રમાણે, તો એ નેટવર્ક મળતું ના હોય તો પણ એને આપણે લાગુ બરાબર કરી ના શકીએ. પછી એઆઈ ટેકનોલોજી છે એ બધા પાક માટે સ્પેશિયલ એનું મોડિફિકેશન કે એ મુજબ બનાવવામાં આવી છે, પાક મુજબ. માની લો કે આપણે ડાંગરની ખેતી કરતા હોય તો એના માટે એક પ્રોટોકોલ કે એક નક્કી કર્યો હશે, એ જ રીતના તમે માની લો કે તમારે આંબાની ખેતી કરવાની તો એનું પાછું અલગ હશે, એટલે એ જે ડેવલપ થઈ રહી છે એ પાક સ્પેસિફિક છે, તો એમાં પણ એક પ્રશ્ન થઈ શકે. પછી હાલમાં જે આપણા ખેડૂતો ખેતી કરી રહ્યા છે એના સાથે એકીકરણ કરવું હોય તો પણ થોડું મુશ્કેલ છે. પછી બીજી જો વાત કરવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને એઆઈ ટેકનોલોજી વિશે ખ્યાલ નથી, તો એમને જે તાલીમો આપવી એ પણ એક પડકારજનક છે. એના માટે અત્યારે ઘણા બધા જે માસ્ટર ટ્રેનરો હોય અથવા કૃષિ વૈજ્ઞાનિકો હોય એમને પણ આમની પહેલાં પૂર્વ તાલીમો આપવી પડે, અથવા એમાં પણ થોડી જાગૃતતા ઓછી છે. આમ ટૂંકમાં આપણે વાતો કરવામાં આવે તો ટેકનિકલ નિષ્ણાંતો ઓછા છે. પછી જે તમને આગળ પણ આપણે વાત કરી કે ઊર્જાની માંગ આમાં વધુ રહેલી છે, તો એ પણ એક પડકાર છે. પછી આપણા ભારતની મુખ્ય વાતો કરવામાં આવે તો મોટાભાગના જે ખેડૂતો છે એ નાના ખેડૂતો છે અને એમના ખેતરો પણ નાના છે, તો એવી જગ્યાએ આ એઆઈને અત્યારે હાલમાં જે લાગુ કરવું હોય તો એ પડકારજનક છે. પાછળથી એમાં થોડા ઘણા પરિવર્તનો આવીને આપણે એ કરી શકીએ. હવે સ્થાનિક પરિસ્થિતિ બધા વિસ્તારો મુજબ અલગ અલગ હોય, તો એના મુજબ લાગુ કરવું પણ એ થોડુંક પડકારજનક છે હાલ પણ.
1: હવે ફ્યુચરમાં ખેતીમાં ટેકનોલોજીનું મહત્વ શું છે એ જણાવશો.
0: આપણને ખબર છે કે સમય મુજબ બધી વસ્તુઓ અલગ અલગ બદલાતી જતી હોય છે, તો આ એઆઈ ખેતી પણ હાલના સમયની જરૂરિયાત છે કે ભવિષ્યમાં ટૂંક સમયમાં એઆઈનો જમાનો આવવાનો છે, આપણને બધાને ખ્યાલ છે.

0: કોટ છે, પ્લાન્ટમ છે, આવી બધી એપો છે જેનો ખેડૂત ઉપયોગ કરી શકે, જે ફ્રી ઓફ કોસ્ટ છે, જે અલગ અલગ માની લો કંઈક રોગ જીવાત હવામાન આધારિત એમાં ઉપયોગ કરી શકાય.
1: સર, હવે અંતમાં તમે અમારા કાર્યક્રમ સાંભળતા ખેડૂત મિત્રોને શું સંદેશ આપવા માંગો છો?
0: ટૂંકમાં હું એટલું જ કહીશ કે એઆઈ સાથે ખેતી અંદાજ નહીં પણ ચોક્કસ નિર્ણય માટે છે. મોબાઈલમાં માહિતી, ખેતરમાં પ્રગતિ, ડ્રોન આકાશમાં, નફો તમારા ખિસ્સામાં.
1: સર, આપે જે સમજાવ્યું કે સ્માર્ટ ખેતી એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીને વધુ અસરકારક અને ટકાઉ બનાવવાનો મહત્વનો માર્ગ છે. સમય સાથે ખેતી ક્ષેત્રમાં નવા નવા ફેરફારો આવી રહ્યા છે અને ખેડૂતો પણ આ નવી પદ્ધતિઓ અપનાવીને વધુ ઉત્પાદન અને સારી આવક મેળવી શકે છે. આશા છે કે આપના દ્વારા મળેલી માહિતી ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ઉપયોગી સાબિત થશે. આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સ્માર્ટ ખેતીમાં સેન્સર, એઆઈ અને ડ્રોનનો ઉપયોગ એ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના ફાર્મ મેનેજર રાકેશકુમાર પટેલની પિંકી દમણિયાએ લીધેલી મુલાકાત.

0: at 90.
1: મિત્રો હવે સાંભળીશું મહેંદી રંગ લાગ્યો ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં.

0: સચિવ સીબી જ્યોર્જે આતંકવાદને આશ્રય આપનારા અને સમર્થન આપનારાઓને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા અને આતંકવાદી જૂથો દ્વારા આતંકવાદી ભંડોળ, કટ્ટરપંથીકરણ અને ઉભરતી ટેકનોલોજીના દુરૂપયોગનો સામનો કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગની પણ હાકલ કરી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે વિશ્વ ભારત તરફ એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 દેશની મુલાકાત અંગે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે આ મુલાકાત સમાજના દરેક વર્ગ માટે ફાયદાની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની મુલાકાત દર્શાવે છે કે ભારત વૈશ્વિક મંચ પર મજબૂત રીતે ઉભું છે. તેમણે કહ્યું કે પ્રવાસ દરમિયાન ભારતમાં 75 થી 100 અબજ ડોલરનું રોકાણ કરવાની યુએઈની પ્રતિબદ્ધતા સહિત 57 મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરાયા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો તરીકે કામ કરી રહ્યા છે અને ટેકનોલોજી, નવીનતા, ઉચ્ચ ચોકસાઈ સંરક્ષણ, ડિજિટલ ડેટા સેન્ટર્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને તબીબી ઉપકરણ સહિતના ક્ષેત્રમાં એકબીજાના પૂરક છે. નવી દિલ્હીમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક નેતૃત્વ સમિટને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેની ભાગીદારી પરસ્પર વિશ્વાસ અને સહિયારા આર્થિક હિત દ્વારા મજબૂત બને છે.
1: बड़ी बड़ी कंपनियों के, अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं, उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है. यानी भारत की जीडीपी के लेवल के सीईओज मिल के सब उनके साथ चर्चाएं हुई है आगे की भारत की विकास यात्रा में जुड़ने के लिए.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કૈલાશ માનસરોવર યાત્રા 2026 માટે યાત્રીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજ્યો હતો. જૂનમાં શરૂ થનારી આ યાત્રા ઓગસ્ટ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુલ 1000 યાત્રીની પસંદગી એક વ્યાજબી કોમ્પ્યુટર જનરેટેડ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. 50 યાત્રીની કુલ 20 બેચ લિપુલેખ અને નાથુલા પાસમાંથી મુસાફરી કરશે. બંને રૂટ હવે સંપૂર્ણપણે મોટરેબલ છે. યાત્રીઓ યાત્રા વેબસાઇટ પર લોગિન કરી તેમની પસંદગીની સ્થિતિ તપાસી શકે. શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા 2026 ખાનગી બિનસહાયતી શાળાને લાગુ પડતી નથી. આ સંસ્થાને સરકાર અથવા સ્થાનિક સત્તાવાળાઓ તરફથી કોઈ અનુદાન મળતું નથી. તાજેતરમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમુદાય ભાગીદારી અને શાળા શાસનને મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ઉમ્મીદ નેટવર્ક દેશને સમર્પિત કર્યું. ઉમ્મીદ એટલે વારસાગત વિકારોના સંચાલનની અનન્ય પદ્ધતિ, જે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા માટે એક રાષ્ટ્રીય પહેલ છે. આ પહેલ નિદાન, સલાહ, નિવારણ, તાલીમ અને જાહેર આરોગ્ય જાગૃતિને સમાવિષ્ટ સંકલિત અભિગમ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા ભારતના પ્રથમ વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા દેશના લોકો માટે આરોગ્ય સંભાળને સસ્તી અને સુલભ બનાવવાની છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ઈ સિગારેટ દાણચોરીના રેકેટ પર મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 120 કરોડ રૂપિયાની કિંમતની 3 લાખ ઈ સિગારેટ જપ્ત કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધિત ઈ સિગારેટ ચીનમાંથી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ ભારતમાં ઈ સિગારેટ અને તમામ ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી પ્રણાલી પ્રતિબંધિત છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના ભવાલી વિસ્તારમાં એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા 2 મહિલા સહિત 5 લોકોના મોત થયા. સ્થાનિક પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમે ખીણમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં ફિલ્ડ અધિકારી સાથે ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન એ નોંધવામાં આવ્યું કે ટ્રેનમાં તાજેતરમાં બનેલી આગની અનેક ઘટનાની પ્રાથમિક તપાસ અસામાજિક તત્વોની સંડોવણી બહાર આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને રેલવે સુરક્ષા દળ સક્રિયપણે તેમની તપાસ કરી રહ્યું છે. બેઠક દરમિયાન ચર્ચામાં સુધારેલ રિપોર્ટિંગ સિસ્ટમ દ્વારા ક્ષેત્રમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવાની પદ્ધતિને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે.

રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સના 4 ઓવરમાં 0 વિકેટે 45 રન થયા છે. સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે જણાવ્યું કે સાયપ્રસ યુરોપ પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર ખાડી અને ઉત્તર આફ્રિકન બજારમાં પ્રવેશ મેળવવા માંગતા ભારતીય વ્યવસાય માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક મંચ તરીકે સેવા આપવા તૈયાર છે. મુંબઈમાં ભારત સાયપ્રસ બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે જાહેરાત કરી કે આ વર્ષે 1 સપ્ટેમ્બરથી મુંબઈમાં સાયપ્રસ ટ્રેડ સેન્ટર કાર્યરત થશે. શ્રી ક્રિસ્ટોડોલિડ્સે જણાવ્યું કે ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારી ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના આર્થિક સંબંધને પણ મજબૂત બનાવે છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને વધુ વિકસાવવા ભારત અને ઇટાલી સંમત થયા. દેશમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી 4થી ભારત આફ્રિકા ફોરમ સમિટ મોકૂફ. ડીઆરઆઈએ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની ઇ સિગારેટ જપ્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.